सुप्रभातम, प्रातः नमस्कार। FM बैंड 96.27 मेगाहर्ट्ज विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं आ छे अमदावाद केन्द्र। आजे मंगलवार शक संवत 1948 वैशाख दिनांक 29 अर्थात तारीख 19मी मे 2026। प्रातः समय 5:58 થઈ રહ્યો છે। શરણાઈની મીઠી સુરાવલી સાથે આરંભી આજના દિવસના પ્રસારણને આ સાથે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરીએ છીએ।

વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. સવારનો સમય થઈ રહ્યો છે 6 વાગ્યાનો. થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળીએ.

96.27 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. પ્રાતઃ સમય આરંભીએ વંદના પ્રભુ ચરણ સાથે, એક અર્ચના કરીએ પ્રભુ શરણ સાથે.

આ પ્રાચીન ભજન આપે સાંભળ્યું અમરનાથ નાથજીના સ્વરમાં. હવે પ્રેમાનંદનું એક પ્રેમભર્યું શ્રી કૃષ્ણનું ભજન સાંભળીએ. વાજા વાગે આગે ઓછવ થાય, ઝાલેર્યું જણઝેરી, ઓ મારા પધારો લટકાળા, ઓ મારા લાલ લટકાળા લહેરી. સાંભળીએ પરાગી પારેખના સ્વરમાં.

0: આહતી પ્રાતઃ અર્ચના, એક ભક્તિ સંગીતનો આ કાર્યક્રમ વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આજ છે અમદાવાદ કેન્દ્ર. સવારનો 6:30 નો સમય, લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે ચરણ. સાંભળી આ વિશે લતા હિરાણીને.
1: પ્રત્યેક શબ્દને એની આભા હોય છે, છાયા હોય છે, સુગંધ હોય છે. શબ્દકોશ ચરણના સમાનાર્થમાં પગ શબ્દ આપે કે પગલા કદમ સુધી એની શબ્દછાયાઓ વિસ્તરે, પણ શબ્દકોશની એ તાકાત નથી કે એ ચરણનો ભાવ દર્શાવી શકે. એક સ્થૂળ અવયવનો ભાવ એટલે પગ

0: અને એક આખા મહિમાવંત વ્યક્તિત્વનું ગાન એટલે ચરણ. ક્યારેક એવું બને છે કે પગ શબ્દ કોઈ ભાવસભર ભક્તિસભર વાણીમાં પ્રવેશે છે અને એને ચરણની ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય છે. ભજનની આ એક પંક્તિ જુઓ, પગ મને ધોવા દો રઘુરાય. અહીં એક સામાન્ય શબ્દનો ઉર્ધ્વારોહણ છે. પગ જેવા સામાન્ય શબ્દ અને ધોવા જેવી સામાન્ય ક્રિયાને પરમ તત્વનું અનુસંધાન મળે છે અને એનું અલૌકિકતામાં રૂપાંતર થઈ જાય છે. અહીં માત્ર ચરણ સ્પર્શનો જ નહીં, ચરણ સ્પર્શ કરનારનોય મહિમા અનુભવાય છે. જે ચરણોનો સ્પર્શ આ ભવસાગર તરાવી દેવા સમર્થ હોય એ ચરણોને, એ પરમ પવિત્ર પગને પખાળવાનો લ્હાવો સંત સિવાય કોના ભાગ્યમાં હોય? માનવીના ચરણ ચાલવા માટે જ સર્જાયા છે. પિતાની આંગળી પકડીને પા પા પગલી કરતા પગ જીવનની શોધ આરંભે છે, એને ગતિમાં પરિવર્તિત કરતા જાય છે અને અંતે પરમ શાંતિ મૃત્યુમાં એ વિરામ પામે છે. આ આખી યાત્રા સમયના મિજાજને કેવું પારખે છે, કેવું અનુસરે છે? બાળપણના થનગનતા સ્ફૂર્તિથી ઉભરાતા પગલાં, યુવાનીના શક્તિથી છલકાતા ખુમારીથી ફાટ ફાટ થતા કદમ અને વૃદ્ધાવસ્થાના થાકેલા બીજે કશેક ભાર સોંપીને નિરાંતનો દમ લેવા માગતા ચરણ, આ બદલાતા જતા સ્વરૂપોમાં ચરણોની યાત્રા આરંભથી અંત લગી ચાલ્યા કરે છે. ચરણમાં ગતિ છે, પ્રવાસ છે. સામાન્ય માનવીના ચરણોની ગતિ દેખીતી રીતે સ્થૂળભણી અને અંતે સૂક્ષ્મ એટલે કે અનંત અવકાશમાં વિલીન થવા ભણી રહે. જ્યારે સાધુ સંતોના ચરણોની ગતિ સદાય સૂક્ષ્મ ભણી રહે છે, એમના ચરણોમાં પ્રથમથી જ પરમની ખોજ આરંભાય છે. અંતે અનંતમાં વિલીનતા ખરી, પણ પૂર્ણત્વના પ્રકાશને પામી અને એની સંગે જીવનભર સંતના ચરણની ગતિની ભીતર સ્થિરતાનો વાસ હોય છે. ઈશ્વરમાં અમાપ આસ્થાની જ્યોત એના પ્રવાસને અજવાળ્યા કરે છે, એટલે જ એમના ઉઘાડા ચરણ ટાઢ કે તડકામાં એક સરખી સમતાથી યાત્રા કર્યા કરે છે. માર્ગમાં મળતા ફૂલ કે કાંટાને એ એક સરખી નિસ્બતથી વધાવી શકે છે. વિષમ પરિસ્થિતિ એમની યાત્રાને થંભાવી નથી શકતી કે એમના ચરણોને ડગાવી નથી શકતી. ચરણમાં ચાલ છે, એ ચાલમાં કદમમાં માનવીના વ્યક્તિત્વનો લય અને તાલ છે. સમાજની નિસ્બત પણ એમાં એ જ રીતે પ્રગટ થાય છે. માનવીની ચાલ સાથે શુકન અપશુકન, મર્યાદા વિરોધ, સારું નરસું કેટલું જોડાયેલું છે. અને એ રીતે ચરણોનો જડ ઉંબરા સાથે પણ કેવો અર્થપૂર્ણ અને હુંફાળો સંબંધ છે. દ્વારનો ઉંબરો પટાવીને પ્રવેશતા નવવધુના પગલાં કંકુથી પોંખાય છે. લક્ષ્મીના શુભ પગલાંના સ્વાગત માટે ઉંબરો પૂજાય છે. ચરણ સાથે કે પગલાં સાથે સંબંધ ધરાવતો ઉંબરો ઘરનું એક જીવંત અંગ બની એની સામાજિકતાને પ્રત્યક્ષ કરે છે. ચરણ ઈશ્વરની દેન છે. એમ કહો કે એક એક અંગ, પૂરું શરીર ઈશ્વરનું વરદાન છે, પરંતુ ચરણ આખા શરીરનો અને એમ આખી જીવન યાત્રાનો ભાર ઉઠાવે છે. ત્યારે આપણે આ ચરણોને અડીખમ રાખવા તરફ કેટલા ઉદાસીન છીએ. કોઈ પંગુને કે એની વ્યથાને જાણીએ તો ચરણની મહત્તા સમજાય.
1: ચરણ, આ વિશે આપને જણાવી રહ્યા હતા લતા હિરાણી. આ હતી લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા, વિવિધ ભારતી 96.7 FM. વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. જોડાઈએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીએ શ્રીરામચરિત માનસ ગાન.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ, અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
2: શામ 6:30 પર લોક સંગીત ઓર કુછ દિલચસ્પ બાતો સે સજા રંગારંગ કાર્યક્રમ. આયોજન સ્થળ હૈ જ્ઞાન સાગર મુક્તાકાશી ઓડિટોરિયમ રઘુનાથ ટાવર કે સામને, દેવીદાસ લેન, બોરીવલી પશ્ચિમ, મુંબઈ. પ્રવેશ બિલકુલ મુફ્ત. આપ સભી ખુદ આએ ઓર અપને દોસ્તો કો લેકર આએ.
3: आप सुन रहे हैं भारत का नंबर 1 मनोरंजन चैनल विविध भारती, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. कार्यक्रम भूले बिसरे गीत लेकर हम बस थोड़ी ही देर में हाजिर होंगे.
4: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: दोस्तों हम भी मेला के मेले में खो जाएंगे, पर घड़ी चलती रही है। सवार नो 7:10 नो समय थे रोज आज विविध भारती 96.7 FM विज्ञापन प्रसारण सेवानु अमदावाद केंद्र। थोड़ी जवार में प्रादेशिक समाचार सांभळी ने त्यार पछी फरीथी आ कार्यक्रम आप सांभळी शकशो।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર। પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે। મુખ્ય સમાચાર। સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સામાન્ય અને અવિરત। એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રાજ્યમાં આજથી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે। મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ। અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી। અને રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા। સમાચાર વિગતવાર। સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સામાન્ય અને અવિરત છે। ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના રાજ્યસ્તરીય સંયોજકે જણાવ્યું કે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન,

0: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પુરવઠા શૃંખલા કોઈપણ વિક્ષેપ વિના કાર્યરત છે અને સમગ્ર રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. જ્યારે દેશના કેટલાક ભાગોમાં ઇંધણની ઉપલબ્ધતા અંગે ચિંતા વચ્ચે ગ્રાહકોને ગભરાટમાં ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન પાટણ જિલ્લા પુરવઠા અધિકારીએ ઇંધણની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે નિયામક ગાંધીનગરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે આજથી રાજ્યમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે, ત્યારે આ બેઠક અગાઉ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર ખાતે એક મહત્વની બેઠક યોજી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં શ્રી સંઘવીએ રાજ્યના મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે સમીક્ષા કરી. રાજ્યમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કામાં સ્વગણતરી શરૂ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ સહિત અનેક મહાનુભાવો પણ ઓનલાઈન સ્વગણતરી પત્રક ભરી રહ્યા છે, ત્યારે આ રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જીએચ સોલંકીએ નાગરિકોને અપીલ કરી છે.
1: જનગણનામાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિત લક્ષી વિવિધ યોજનાઓમાં એના આયોજન અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ ઉપયોગી થાય છે. આપ સૌને વિનંતી છે કે રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બની સાચી માહિતી દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન આપવા વિનંતી કરું છું.
0: ભારતીય રેલવે મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ કર્યું. રેલવે મંત્રાલયે નવી દિલ્હી સ્થિત કાર્યાલયમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની છબી પ્રદર્શિત કરી. મંત્રાલયના જણાવ્યા અનુસાર વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સહિત રાજ્યના તમામ 8 સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. વડોદરા મુંબઈ રાજમાર્ગ પર નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા વાહન ચાલકો માટે ઈ ચલણની વ્યવસ્થા અમલી બનાવાઈ છે, જે અંતર્ગત 10 કિલોમીટરના અંતરે ઓટોમેટિક સ્પીડ ડિટેક્શન અને નંબર પ્લેટ રેકોગ્નાઇઝર કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાના માધ્યમથી વધુ ઝડપે દોડતા વાહન ચાલકોને ઓનલાઈન ચલણ અપાશે. પ્રથમ વખત નિયમ તોડનારા વાહન ચાલકને 1500 રૂપિયા, જ્યારે બીજી વખત કેમેરા પોઈન્ટ સુધી વાહનની ગતિ વધુ નોંધાશે તો 2000 રૂપિયાનો વધારાનો દંડ વસૂલાશે. ગુજરાત એસટી નિગમે બસના ભાડામાં ઘટાડો કરતા અમદાવાદથી ભાવનગર અને સુરતની મુસાફરી હવે સસ્તી થઈ છે. અમદાવાદ ભાવનગર વચ્ચે નવો હાઈવે તૈયાર થતાં અંતર ઘટ્યું હોવાને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું એસટી નિગમના ચીફ લેબર ઓફિસર શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું.
2: અમદાવાદથી ભાવનગરનું જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે. અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે.
0: અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો છે. મલેશિયાના કુઆલાલમપુરથી એર એશિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સીમા શુલ્ક વિભાગે કરેલી કાર્યવાહીમાં એનડીપીએસ એક્ટ 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. સીમા શુલ્ક વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં ગોધરા અમદાવાદ હાઈવે પર એમ્બર ગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 2 શખ્સ ઝડપાયા છે. જપ્ત કરાયેલ એમ્બર ગ્રીસનું વજન 860 ગ્રામ અને તેની કિંમત 86 લાખ રૂપિયા થાય છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરિયા સુરક્ષાને સઘન બનાવવા નવસારીના દરિયાકાંઠાના વિસ્તારમાં સમુદ્રી કમાન્ડો અને પોલીસ દ્વારા ઉભરાટથી દીપલા ગામના દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ કરાયું, જેમાં કમાન્ડોની વિવિધ ટીમે શંકાસ્પદ લોકો, વાહનો, હોડી તેમજ અવાવરૂ સ્થળની તપાસ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abad ને ફોલો કરશો. જૂનાગઢના સક્કરબાગમાંથી મુંબઈના ભાઈખલા પ્રાણી સંગ્રહાલયને 4 એશિયાઈ સિંહ અપાશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તરફથી જિરાફ, ગેંડા અથવા કેપુચીન વાંદરાના બદલામાં 4 એશિયાટિક સિંહો મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે જનજીવન પણ પ્રભાવિત થયું છે. આ દરમિયાન અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા એક મુલાકાત

0: ભારતીએ પ્રતિક્રિયા આપી.
1: મેં જોધપુર રાજસ્થાન સે આયા હું, યહાં પે આકે દેખા સબ જગહ સાફ સફાઈ બહુત અચ્છી તરીકે રખી હુઈ હૈ, ઉનકે યહાં પાણી કા ભી છિડકાવ કિયા હુઆ હૈ, ઠંડક કે હિસાબ સે કૂલર લગાયા હુઆ હૈ, ખાને પીને કી વ્યવસ્થા બસ અચ્છે સે ચલ રહી હૈ, ઉનકી સાફ સફાઈ વગેરા બહુત અચ્છી વ્યવસ્થા હૈ.
0: અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મંજૂરી અપાઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માત્ર 2.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓને જ કેન્દ્ર પુરસ્કૃત યોજનાનો લાભ મળવાપાત્ર હતો. જોકે મધ્યમ વર્ગના પરિવારોના હિતને ધ્યાને રાખી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આવક મર્યાદા વધારીને 6 લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. હવે 6 લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ અપાશે, જેનાથી આ વર્ષે અંદાજે 3,000 જેટલા વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે. રાજ્યમાં ગરમીથી હાલાકી અનુભવી રહેલા લોકોને હવે થોડી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. આગામી 6 દિવસ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું.
2: કોસ્ટલ ક્ષેત્રમાં અભી જો પવન કા દિશા હૈ, પશ્ચિમ સે ઉત્તર પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ બને રહેગી, ઓર જો સ્પીડ રહેગા 15 થી 20 નોટ, ગસ્ટિંગ ટુ 25 નોટ રહેગી. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ સુરેન્દ્રનગર મે 44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ.
0: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 97.77 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લિટર થયા છે. ઉદ્યોગોના સૂત્રોના જણાવ્યા અનુસાર ડીઝલનો ભાવ હવે 90.67 રૂપિયાથી વધીને 91.58 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે વડોદરામાં ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026ની 8 મેચ રમાશે. ગઈકાલે સિનિયર કેટેગરીમાં પુરૂષોની મેચમાં રાઇઝિંગ સન એફસીએ રેવ્સ એફસી પર 3-2, જ્યારે ગોટ એફસીએ એમેચ્યોર એફસી પર 7-3 જીત મેળવી છે. સિનિયર કેટેગરીમાં મહિલાઓની 6 મેચ રમાઈ હતી. ખંભાળિયા દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ લાગતા પિતા પુત્રીનું મોત થયું છે. રણજીપુર ગામ નજીક કારમાં અચાનક આગ લાગતા દુર્ઘટના સર્જાઈ હતી. કારમાં એક જ પરિવારના 3 સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં માતાનો આબાદ બચાવ થયો હતો. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે રાજકોટના વોટસન મ્યુઝિયમમાં વલ્ભીપુર ઉત્ખનનમાંથી મળેલ પુરાતત્વીય વસ્તુઓનું વિશેષ ફોટો પ્રદર્શન ખુલ્લું મુકાયું, જેમાં પ્રજ્ઞાચક્ષુઓ બેલ રીપી માધ્યમથી માહિતી આપતું સૂર્ય ભગવાનની મૂર્તિનું 3D ટેક્સટાઇલ મોડેલ વિશે માહિતી મેળવી શકશે. આ સાથે QR કોડ તૈયાર કરાયો છે, જેના માધ્યમથી સંગ્રહિત વસ્તુઓનો ઇતિહાસ પણ જાણી શકાશે. પંચમહાલના શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભડવાળે ઈ રિક્ષામાં મુસાફરી કરી. તેમણે ચાંદરગઢથી શહેરા અને ત્યાંથી પંચામુદ ડેરી સુધી મુસાફરી કરી વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપ્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પુરવઠો સામાન્ય અને અવિરત. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રાજ્યમાં આજથી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે. મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ. અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. અને રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. Thank you.

जी हाँ दोस्तों, मेरी आवाज़ ही पहचान है। समय बता भी रहो छे, 7:45 થવા જઈ રહ્યું છે દોસ્તો। વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર। અત્યારે ગુજરાતીમાં સમાચાર સાંભળીશું, ત્યારબાદ ફરી આ કાર્યક્રમ સાથે જોડાઈશું।

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્રમાં એક અકસ્માતમાં 13 લોકોના મોત થયા. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી છે. ક્રાઉન પ્રિન્સ હાકોન અને નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે પણ આ પરિષદમાં ભાગ લીધો.

0: કરતો હતો. પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં વેપાર અને આર્થિક ભાગીદારી કરાર ટેપાના અમલમાં આવ્યા પછી દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં વૃદ્ધિની પ્રશંસા કરી. તેમણે ભાર મૂક્યો કે બંને પક્ષોના ભાગીદારોએ ટેપા હેઠળ 100 અબજ અમેરિકન ડોલરના રોકાણ લક્ષ્યને પ્રાપ્ત કરવા અને પરિણામે ભારતમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવા માટે પ્રયાસો કરવા જોઈએ.
1: એફટા કન્ટ્રીઝ સે ભારત મેં અગલે 15 વર્ષો મેં 100 બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ ઓર 1 મિલિયન જોબ્સ ક્રિએટ કરને કા લક્ષ્ય હૈ. યે એમ્બિશિયસ ટાર્ગેટ હૈ લેકિન એચિવેબલ હૈ. ઓર ભારત મેં આપકે ઇન્વેસ્ટમેન્ટ કો આઉટકમ્સ મેં બદલના મેં આપકો વિશ્વાસ સે કહેતા હું યે હમારી ગારંટી હૈ.
0: પ્રધાનમંત્રીએ ભારતના મહત્વાકાંક્ષી ગ્રીન ટ્રાન્ઝિશન એજન્ડાને પણ રેખાંકિત કર્યો, જેમાં દેશના કદ, વધતી જતી ઉર્જા માંગ, આબોહવા પ્રતિબદ્ધતાઓ અને નવીનીકરણીય ઉર્જા, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઉર્જામાં ઝડપી વિસ્તરણ

0: પ્રધાનમંત્રીએ ભારતના મહત્વાકાંક્ષી ગ્રીન ટ્રાન્ઝિશન એજન્ડાને પણ રેખાંકિત કર્યો, જેમાં દેશના કદ, વધતી જતી ઉર્જા માંગ, આબોહવા પ્રતિબદ્ધતાઓ અને નવીનીકરણીય ઉર્જા, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઉર્જામાં ઝડપી વિસ્તરણ પર ભાર મૂક્યો. આ સમિટમાં 50થી વધુ કંપનીઓના સીઈઓ અને નોર્વેજિયન અને ભારતીય વ્યાપાર અને સંશોધન સમુદાયોના 250થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી. 5 દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર આજથી 2 દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટલીના રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ મેટારેલાને પણ મળશે. શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વ્યાપારી નેતાઓ સાથે વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તરના વિભાગીય મુખ્યાલય જગદલપુરમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. ગઈકાલે છત્તીસગઢની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહે બસ્તર જિલ્લાના નેતાનાર ગામમાં એક જાહેર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. સાંભળીએ એક અહેવાલ.
1: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा है कि पिछले 6 दशकों के दौरान नक्सलवाद के कारण बस्तर को बड़े पैमाने पर जो आर्थिक, सामाजिक और सांस्कृतिक नुकसान हुआ है, उसकी भरपाई प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में सरकार अगले 5 वर्षों में करेगी. उन्होंने कहा कि अगले 1.5 वर्षों के दौरान बस्तर में स्थापित सुरक्षा बलों के करीब 200 कैंपों में से 70 कैंपों को जन सेवा केंद्रों में बदलकर उन्हें आदिवासी कल्याण का केंद्र बनाया जाएगा. इन सेवा केंद्रों में बैंकिंग, आधार, राशन कार्ड, कौशल प्रशिक्षण सहित केंद्र और राज्य सरकार की सभी योजनाओं से संबंधित सुविधाएं उपलब्ध कराई जाएंगी. विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને ભારતના એક મજબૂત, આત્મવિશ્વાસુ અને સક્ષમ રાષ્ટ્ર તરીકે ઉદ્ભવનું પ્રતીક ગણાવ્યું. ગઈકાલે હનોઈમાં ભારતીય સમુદાયને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે ભારત પહેલા પરમાણુ હુમલો નહીંની નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે, પરંતુ પરમાણુ ધમકીઓ સામે ઝૂકશે નહીં અને કોઈપણ વિરોધીઓના દુઃસાહસનો યોગ્ય જવાબ આપવા તૈયાર છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ માત્ર તકનીકી પ્રગતિ જ નહીં પરંતુ નવા ભારતની ઓળખ પણ દર્શાવે છે. પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આ કાર્યવાહી કોલકાતા હાઈકોર્ટના આદેશ અને સીબીઆઈ તપાસને અનુસરીને કરવામાં આવી છે. સંદીપ ઘોષ પર મેડિકલ કોલેજમાં ખરીદી સંબંધિત નાણાકીય ગેરરીતિઓનો પણ આરોપ છે. આ કેસમાં અન્ય 3 સંસ્થાઓની પણ તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ધનિવારી ખાતે ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ટ્રકમાં સૌથી વધુ લોકો સવાર હતા. ઘાયલોને કાસા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકારે અકસ્માતમાં મૃતકના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે દેશમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. પ્રથમ તબક્કામાં શ્રીનગર, પટના, વારાણસી, અયોધ્યા અને પ્રયાગરાજનો પણ સમાવેશ થાય છે, જ્યારે આસામના તેજપુર અને દિબ્રુગઢને બીજા તબક્કામાં સમાવવાનો પ્રસ્તાવ છે. તેમણે જણાવ્યું હતું કે વોટર મેટ્રો સેવા પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ અસરકારક જાહેર પરિવહન પ્રણાલી હશે. તે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ફેરીનો ઉપયોગ કરશે, જે શહેરોમાં ટ્રાફિક ઘટાડશે અને જનતાને વધુ સારી મુસાફરીની સુવિધા પૂરી પાડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમને કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓની અપીલ પર ઈરાન પર લશ્કરી હુમલો અસ્થાયી રૂપે મુલતવી રાખ્યો છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે યુદ્ધ વિરામ વાટાઘાટો ચાલી રહી છે, જેના કારણે લશ્કરી

0: મુલતવી રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાની, સાઉથ અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ અસઉદ અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાને મંગળવારના હુમલાને મુલતવી રાખવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમેરિકા અને પશ્ચિમ એશિયાઈ દેશોનો સ્વીકાર કરાર ટૂંક સમયમાં થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કરાર ખાતરી કરશે કે ઈરાન પરમાણુ શસ્ત્રો ધરાવતું નથી. ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશોની તપાસ સમિતિએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે. ન્યાયાધીશોની તપાસ અધિનિયમ 1968 હેઠળ વૈધાનિક આવશ્યકતાઓને અનુસાર આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલ ટૂંક સમયમાં સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ગયા વર્ષે 12 ઓગસ્ટના રોજ લોકસભા અધ્યક્ષ દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્કે વાણિજ્યિક બેન્કો માટે રોકાણ વધઘટ અનામત IFR જાળવવાની જરૂરિયાત નાબૂદ કરી છે. IFR એ રોકાણના મૂલ્યમાં ઘટાડા સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલ વધારાનો બફર છે. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વ્યવસ્થા આજથી બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે પાછલા રવિવાર સુધી IFRમાં ઉપલબ્ધ રકમ વૈધાનિક અનામત, સામાન્ય અનામત અથવા નફા અને નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. ચેન્નાઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી જીત મેળવી. આજે સાંજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. સંદેશનું મુખ્ય શીર્ષક છે, ઈરાને હોર્મુઝની ખાડીના સંચાલન માટે નવી સંસ્થા રચી. નવગુજરાત સમય લખે છે, યુએસના પ્રતિબંધોની એસી તેસે ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખશે. ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે, બેન્કોને કરકસર કરવાનો સરકારનો આદેશ. ગુજરાત સમાચાર લખે છે, દેશમાં કાળઝાળ ગરમી, યુપી 48 ડિગ્રીમાં શેકાયું.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્રમાં એક અકસ્માતમાં 13 લોકોના મોત થયા. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવા શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ. અને IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1 વાગે 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. ઝરોખા દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

હમણાં થોડી જ વારમાં એટલે કે 8:35 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર. દોસ્તો, આજે મંગળવારનો દિવસ, 10:02 આપનો મનગમતો માનીતો કાર્યક્રમ હેલો હેલો ફોન ઇન્ફોર્મેશનનો કાર્યક્રમ. અગિયાર અને બે મિનિટે એક થીમ પર આધારિત દિલસે. અગિયાર અને 30 પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ. અગિયાર અને 35 જૂના હિન્દી ફિલ્મી ગીતો તરન્નુમ્મા.

યાદો કી મહેફિલ 12:05 એક વાગે સુરીલા સફર બપોરે 2 ત્રિવેણી કાર્યક્રમ ગુજરાતી ગીતો 2:35 બપોરે 3 સમય એટલે બહેનો માટે સખી સહેલી પિટારા આજે સહેદનામાં બપોરે 4

સાંજે 5 વાગે સરગમ કાર્યક્રમમાં ફિલ્મ સોંગ્સ. પાંચ ને 30 મિનિટે સુરીલી સાંજમાં ગુજરાતી ગીતો. સુરીલા સફરમાં હિન્દી રેટ્રો ગીત 6 વાગે.

7 વાગે જય માલા. રાત્રે 8 વાગે હવા મહેલ. 8:15 ઝરોખા બાદ ચિત્રલોકમાં નવા ફિલ્મી ગીતો. 9 વાગે આપકે લીએ 9:30 ફિલ્મ સંગીત. રાત્રિના 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત.

0: लड़का ये कहता है, ये गीत अभी आपने सुना केके की आवाज़ में, फिल्म का नाम था मैं प्रेम की दीवानी हूँ। अगला गीत फिल्म सपने से, हेमा सरदेसाई और मलेशिया वासुदेवन की आवाज़ में, जावेद अख्तर की बोल, ए आर रहमान का संगीत।
1: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।

0: सपने फिल्म से हेमा सरदेसाई और मलेशिया वासुदेवन की आवाजों में ये गीत अभी आपने सुना। अब सुनिए ये संदेश।
1: जब जब किसी हमलावर ने हमारी धरती के सीने पर पांव रखना चाहा, सब बच्चे सीना तान कर सामने खड़े हो गए और सीमा सुरक्षा की दीवार खड़ी हो गई।
2: विविध भारती पर हर रविवार की शाम 7 बजे होती है सैनिकों की शौर्य गाथा, कहानियां अदम्य साहस की, कहानियां देश के लिए कुर्बान हो जाने के जज्बे की। गाथा देश के जाबाज फौजियों के शौर्य की, सैनिकों की शौर्य गाथा।
1: करोड़ों हिंदुस्तानियों की भावना को शब्दों में ढालते हुए ही तो बंकिम बाबू ने कहा था, सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम मातरम वंदे वंदे मातरम।
0: श्रोताओं, कार्यक्रम चित्रलोक में अब समय है एक छोटे से अंतराल का।
3: उनाळा मां जारे 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
0: ફિર સે કાર્યક્રમ ચિત્રલોક મે સ્વાગત હે। आइए अब आपको सुनवाते हैं विक्की डोनर फिल्म से ये गीत। इसे गाया है विशाल डडलानी और सुनिधि चौहान ने। स्वानंद किरकिरे ने इसके बोल लिखे हैं और संगीत दिया है डॉन एंड बैन ने।

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર દિલ અઝીઝ ગાયિકા આશા ભોસલે પાર્શ્વ ગાયન મે સંગીતકાર કી પ્રાયોગિકતા મે અપને આપ કો ઢાલતે હુએ.
2: આપકો યાદ હોગા તીસરી મંઝિલ મે એક ગાના થા આજા આજા મે હું પ્યાર તેરા, તો ઉસમે જો આજા આજા થા વો યાદ હે આપકો? આજા અબ તો આજા આજા યે કરના બહોત મુશ્કિલ હે, ઇસમે પેટ કા ધક્કા દેના પડતા હે આવાઝ કો, તબ જાકે યે આ આ આ હોતા હે. ઓર એક દિન મે યે આ આ આ કી પ્રેક્ટિસ કરી થી અપને ગાડી મે બેઠ કે, ડ્રાઈવર ને પીછે મુડ કે કહા, મીમ સાહબ આપકો કુછ તકલીફ હે ક્યા, ક્યા હો ગયા, આપકી તબિયત ઠીક હે ના? તો મે હસ પડી ઓર મેને કહા, નહીં નહીં તું ગાડી ચલા.
1: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर. विविध भारती, आपका जीवन संगीत.

0: નમસ્કાર, હવે આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક પરિષદમાં ભાગ લેશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 90 પૈસાનો વધારો. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને ભારતના એક મજબૂત, આત્મવિશ્વાસુ અને સક્ષમ રાષ્ટ્ર તરીકે ઉદ્ભવનું પ્રતીક ગણાવ્યું. મહારાષ્ટ્રમાં એક અકસ્માતમાં 13 લોકોના મોત. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ. પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી. ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશોની તપાસ સમિતિએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા વાયરસથી મૃત્યુઆંક વધીને 118 થયો. અમેરિકાના રાષ્ટ્રપતિએ કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની અપીલ પર ઇરાન પર લશ્કરી હુમલો અસ્થાયી રૂપે મુલતવી રાખ્યો. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સામાન્ય અને અવિરત. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રાજ્યમાં આજથી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે. મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ. અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ ઝડપાયો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. વડોદરા મુંબઈ રાજમાર્ગ પર નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા વાહન ચાલકો માટે ઈ ચલણની વ્યવસ્થા અમલી બનાવાઈ. ગુજરાત એસટી નિગમે બસના ભાડામાં ઘટાડો કરતા અમદાવાદથી ભાવનગર અને સુરતની મુસાફરી સસ્તી થઈ. જૂનાગઢના સકરબાગમાંથી મુંબઈના ભાયખલા પ્રાણી સંગ્રહાલયને 4 એશિયાઈ સિંહ અપાશે. ખંભાળિયા દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ લાગતા પિતા પુત્રીની મોત. માતાનો આબાદ બચાવ. રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આપકી
2: બાતેં આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
2: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
2: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
5: ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્કાર.

0: છો શ્રોતા મિત્રો, મજામાં ને? આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષી હાજર છે આપના ફેવરિટ કાર્યક્રમની સાથે, જેનું નામ છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. યાર, કોણ વાત કરી રહ્યા છો?
1: મેં રાયચંદ બોલ રહ્યો છું.
0: ક્યાંથી વાત કરી રહ્યા છો?
1: કુબેરનગર શાંતિ પ્રકાશ સોસાયટી.
0: અને આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
1: મેં તો આપના શોલે પિક્ચર હે, શોલે
0: જી,
1: જબ તક જાને જા.
0: ઠીક હૈ, આપકો સુનાતે હૈ આપકી પસંદ કા યે ગાના.

0: હેલો,
1: હું ગોંડલ તાલુકાના ગામ ઓરાકોટલા થી ભાષા રમેશ બોલું છું. આપ કોણ બોલો છો?
0: હું છું આરજી સાક્ષી.
1: જી, કેમ છો બેન?
0: હું મજામાં છું, આપ કેમ છો?
1: બસ એકદમ મજામાં છે, અને ગરમી પણ સતત પડી રહી છે.
0: જી, ગરમી નો પારો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે.
1: બઉ ખરેખર જોરદાર વધતો રહ્યો છે હમણાં તો.
0: જી, આપની પસંદ જણાવશો?
1: આપણે ગીત સાંભળવું છે.
0: કયું?
1: આપણે ઉદિત નારાયણ ને અલકાજી ના અવાજ માં છે ગીત છે, જન્મ જન્મ જો સાથ નિભાય એક.

0: હેલો,
1: હેલો
0: હા, મારે ગીતની ફરમાઈશ આપવી છે.
1: જી, આપનું નામ જણાવશો પહેલા?
0: હું પ્રકાશ રાઠોડ બોલી રહ્યો છું, જુનાવાડા થી. આપણે પેલું ગીત છે ને, તુને દિલ મેરા તોડા કઈ કાના છોડા સનમ બેવફા, એ પીછાનું ગીત છે, એની ફરમાઈશ મારે આપવી છે.
1: કોઈ મિત્રોના નામ લેવા ઈચ્છો છો?
0: હા, મિત્રો નામ દેવા છે ને,
1: આપી દો.
0: સુનિલભાઈ છે, ગુગલભાઈ, સુનિલ ગુગલ છે, દેવજી પરમાર છે, ભરત વણોલ છે, ચંદુ વણોલ, પ્રતાપ સોલંકી, રાકેશ ત્રિવેદી, એ બધા નિયમિત રેડિયો સાંભળે છે, તમારા બધા જ કાર્યક્રમ નિયમિત સાંભળે છે.
1: ધન્યવાદ અમારા રેડિયો કાર્યક્રમ સાંભળવા માટે. શ્રોતાઓ, જ્યારે દિલથી અમારા કાર્યક્રમો સાંભળતા હોય ત્યારે અમને ખૂબ જ ખુશી થાય છે કે આપ જેવા શ્રોતાઓ અમારા કાર્યક્રમો સાંભળો છો અને અમને ફોન કરીને જણાવો પણ છો.
0: ચોક્કસ ચોક્કસ.
1: ચાલો સાંભળીએ તમારી પસંદનું આ ગીત.
0: ઓકે, થેન્ક યુ.

0: હેલો
1: હેલો,
0: કોણ વાત કરી રહ્યા છો?
1: હું સુભાષભાઈ વાસર, બાપુનગર, અમદાવાદ થી બોલું બેન. હેલો હેલો.
0: જી હેલો હેલો, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: સારું બેન, હું એક બ્લાઇન્ડ માણસ છું અને મારે એક ગીત સાંભળવું હતું. આલુ કી ભાજી, બેગન કા ભરતા, નિકાન પ્યારેલાલનું સંગીત છે. કિશોર કુમાર, લતા મંગેશકર ગાયેલું છે.
0: જી,
1: અને હું બ્લાઇન્ડ છું. અત્યારે હું, મારી ઉંમર 61 થઈ ગઈ એટલે હું કઈ કામ ધંધો કરી નહીં શકતો બેન, એટલે ઘેર બેસીને રેડિયો સાંભળો.
0: ઈશ્વર આપને હંમેશા સ્વસ્થ રાખે એવી શુભકામના સાથે સંભળાવીએ આપને આપની પસંદનું આ ગીત.

0: હેલો,
1: મારું નામ પરમાર દિનેશ છે, વસાવડાથી બોલું છું. ગીત સાંભળું છું પેલા કસુર ફિલ્મોનું, બરી ઉદાસી જિંદગી કોઈ તો સાથી ચાહીએ.
0: કયા કયા કાર્યક્રમો આપને સાંભળવા ગમે છે?
1: કાર્યક્રમ છોડતો જ નથી, બધા કાર્યક્રમો સાંભળું છું, બધા સરસ જ લાગે છે.
0: એ જાણીને ખુશી થઈ કે આપ બધા જ કાર્યક્રમો સાંભળો છો. ધન્યવાદ અને સંભળાવીએ આપની પસંદનું આ ગીત.

0: નમસ્કાર.
1: હા, હેલો હેલો કાર્યક્રમ.
0: જી, સ્વાગત છે આપનું હેલો હેલો કાર્યક્રમમાં. કોણ વાત કરી રહ્યા છો?
1: ખત્રી કોલોની કચ્છ જિલ્લાના નવા અંજાર ગામથી બેન વાત કરું છું.
0: જી બોલો.
1: અમે ગયા વખતે પણ ફોન કર્યો હતો, પણ અમારો ફોન આવ્યો નહીં, એટલે આજે અમારો ફોન ને સમાવેશ કરવા વિનંતી. બરાબર ને?
0: ચોક્કસથી કરીશ.
1: અમારે આજે રાજા ઓરંક નું ગીત છે ને, સંગ બસંતી અંગ બસંતી છા ગયા મસ્તાના મોસમ આ ગયા.
0: ઠીક છે, આપને સંભળાવીશું આપની પસંદનું આ ગીત.

0: હેલો,
1: નમસ્કાર.
0: નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો આપ?
1: ધીરજ વેપારી વાત કરું છું.
0: ક્યાંથી વાત કરી રહ્યા છો?
1: હું રહું છું અમદાવાદમાં. મારું ગામ છે ડેર પાટણ.
0: જણાવો આપની પસંદનું ગીત.
1: આજે ગીત સાંભળવું છે રૂદાલી ફિલ્મનું. હું કરે લતા મંગેશકરના અવાજ
0: ખૂબ ગમે છે આપને? આ ગીત
1: મને સાથે એવું ગીત છે અને લતા મંગેશકરનો અવાજ પણ ખૂબ જ સરસ છે. અને આ ગીત ઘણી વાર સાંભળ્યું છે. આ ગીત બે અવાજમાં છે, એક પુરુષના અવાજમાં અને સ્ત્રીના અવાજ.
0: જી, એક ભૂપેન હજારિકાના અવાજમાં છે અને એક છે લતા મંગેશકરના અવાજમાં.
1: આપ સુપેરિયર જાણો છો. ખૂબ ખૂબ આભાર આપનો.
0: અને આપને આપને કોના અવાજમાં સાંભળવું છે?
1: બંનેનો અવાજ સરસ છે અને બંનેનો અવાજનું ગીત પણ ખૂબ જ પસંદ પડે એવું છે.
0: જી,
1: મોટા ભાગે હું લતા મંગેશકરના અવાજમાં આ ગીત પસંદ કરું છું. છતાં એવું હોય આપને અનુકૂળ હોય તો ભૂપેન હજારિકાના અવાજમાં પણ ગીત રજૂ કરી શકો છો.
0: આપને કોના અવાજમાં સાંભળવું છે?
1: લતા મંગેશકરના અવાજમાં.
0: તો ચોક્કસથી આપને આપની પસંદના ગાયક કલાકારના અવાજમાં ગીત સંભળાવ

0: અભિષું, હાલ આપ બીજું શું કરી રહ્યા છો?
1: હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું અને સમય મળે આકાશવાણી સાથે જોડાઉં છું. એમાં ખાસ કરીને મને રેડિયો બહુ ગમે છે. એનું કારણ કે રેડિયો હવે મોબાઈલમાં પણ સંભળાય છે, એના થકી આપ કામ કરતા કરતા પણ કોઈ પણ કાર્યક્રમ સાંભળી શકો છો. કાર્યક્રમો પણ એવા આવે છે જે આપણે એક આપણા જીવનમાં પણ એક પ્રેરણાત્મક વાતો લઈને આવે છે અને એને અનુરૂપ આપણે જીવન પણ જીવી શકીએ.
0: આપને કયા કયા કાર્યક્રમો વધારે ગમે છે?
1: ખાસ કરીને અત્યારે નવ વર્ષની પ્રસારણ યાત્રા છે, એના અનુસંધાને જે 12 અને 2 મિનિટે શુક્રવારે કાર્યક્રમ આવે છે, શ્રોતાઓની મુલાકાત, એમાં જે એક સંગીત ક્ષેત્રમાં જે ઉત્કર્ષભાઈ મુલાકાતો લે છે,
0: સુર સંગાત કાર્યક્રમ,
1: હા આ કાર્યક્રમ ગમે છે. અને સૈયદ તો અમારો લોકપ્રિય કાર્યક્રમ પસંદ છે, આકાશવાણી પરિવાર તમામ એનાઉન્સર વિવિધ ભારતી હોય કે પ્રાઇમરી ચેનલ હોય, દરેક એનાઉન્સર ની અલગ અલગ એક રજૂઆત અમને ગમે છે અને દરેક ના કાર્યક્રમો ખૂબ જ સરસ હોય છે.
0: આપ અમારા કાર્યક્રમો પસંદ કરો છો એ બદલ આકાશવાણી પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. હાલ સાંભળીએ આપની પસંદનું આ ગીત. ધન્યવાદ.
1: આવજો.

0: હેલો.
1: હેલો, હા મેડમ,
0: નમસ્કાર. કોણ વાત કરી રહ્યા છો આપ?
1: હેલો, આપણે ફરમાઈશ કંપની કીધી.
0: જણાવો.
1: આજે સાહેબ, અમે કલાપીનગર બસ સ્ટેન્ડ કલાપીનગર આવું છું. તમારો પ્રોગ્રામ બહુ સરસ લાગે છે. હું રજનીકાંત બોલું, મેઘાણી નગર થી મેડમ.
0: જી જી, જણાવો આપની પસંદનું ગીત.
1: તમારે મૂકવાની હતી કીધી.
0: જી
1: હાજી મેડમ, તમારો પ્રોગ્રામ બી બહુ સારો આવે છે.
0: હેલો હેલો, કાર્યક્રમ આપને ગમે છે?
1: હા હા મેડમ, બહુ જ ગમે છે. મને સામર્થ્ય હોય છે, દર ઘરે મારા રિક્ષામાં ચાલુ જ હોય છે મેડમ.
0: આપ રિક્ષા ચલાવી રહ્યા છો, ગરમી ખૂબ પડી રહી છે, રિક્ષા ચલાવવામાં આપને તકલીફ પણ પડતી હશે.
1: ના ના મેડમ, કોઈ તકલીફ તો કઈ નહીં, પણ ગરમી છે તો વિવિધ ભારતી સાંભળતો એટલે ગરમી ઓછી લાગે મેડમ.
0: વિવિધ ભારતી સાંભળવાથી ગરમીનું પ્રમાણ ઓછું લાગે છે, શું વાત છે?
1: માર ઓછો પડી છે. હાજી મેડમ, હા મેડમ, અમારું પસંદનું ગીત હમણાં લઈ
0: જાઓ. જણાવો જણાવો.
1: નાગિન પિક્ચર નું ગીત છે ને, તેરે ઇશ્ક કા મુઝે હુઆ વતન, એ ગીત હમણાં લઈ જાઓ મેડમ.
0: સંભળાવીએ આપને આપની પસંદનું આ ગીત.

0: હેલો.
1: હેલો,
0: નમસ્કાર.
1: કેમ છો?
0: હું મજામાં છું, આપ કેમ છો?
1: મોનસાથી બોલો છો. કાંતુભાઈ, નવસારી જિલ્લા તાલુકાનું ગામ છે.
0: જી, આપની પસંદ જણાવશો.
1: દ્રષ્ટિહીન છું
0: જી,
1: અને 1961-62 થી રેડિયો સાંભળીએ છીએ. 76 વર્ષની ઉંમર છે અને અમે સાંભળીએ છીએ. મારે ગીત ભમરીને ખીલાયા ફૂલ, ફૂલ તો લે ગયા રાજકુમાર, એ સાંભળવું છે.
0: સંભળાવ્યા આપને આપની પસંદનું આ ગીત.

0: અને આ ગીત સાથે આજનો આ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત થાય છે.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો,
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
0: આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે. અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10-11 વાગે અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો, 079-2754-1942. આ નંબર પર અમને ફોન કરો, અમારી સાથે સંવાદ કરો અને સાંભળો તમારી પસંદગીના ગીતો. તો શ્રોતા મિત્રો, હવે આપો આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષીને રજા. સ્ટે હેપી એન્ડ હેલ્ધી. બાય બાય.
5: FM વિવિધ ભારતીનું આ છે અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણમાં સાંભળશો મુખ્ય સમાચાર.
6: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિયેતનામના હનોઈમાં સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે મંત્રીસ્તરની દ્વિપક્ષીય બેઠક યોજી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સચિન તેંડુલકર, આઈસીસી ચેરમેન જય શાહની ઉપસ્થિતિમાં અમદાવાદમાં SRT 10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સેલન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સંભવિત સમજૂતીના સંકેત આપ્યા બાદ ભારતીય શેરબજારમાં ઉછાળો. રાજ્યમાં આજથી 3 દિવસ સંયુક્ત સંસદીય સમિતિની બેઠકો યોજાશે, જેમાં વન નેશન વન ઇલેક્શનને લઈ મહત્વની બેઠક થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં 3જી ભારત નોર્ડિક પરિષદમાં ભાગ લેશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 90 પૈસાનો વધારો થયો. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુરમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારી. ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશોની તપાસ સમિતિએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો. ભારતીય રિઝર્વ બેન્કે વાણિજ્યિક બેન્કો માટે રોકાણ વધઘટ અનામત IFR જાળવવાની જરૂરિયાત નાબૂદ કરી. મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ કરાયું. અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ ઝડપાયો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. વડોદરા મુંબઈ રાજમાર્ગ પર નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા વાહન ચાલકો માટે ઈ ચલણની વ્યવસ્થા અમલી બનાવાઈ. અને ગુજરાત ST નિગમે બસના ભાડામાં ઘટાડો કરતા અમદાવાદથી ભાવનગર અને સુરતની મુસાફરી સસ્તી થઈ. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
5: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. દોસ્તો, આજનો દિલસે કાર્યક્રમ ચાહત ઉપર બસ થોડી જ વારમાં.
7: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
9: દિલ સે કાર્યક્રમમાં શ્રોતા મિત્રો આપનું સ્વાગત છે. FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પર શ્રોતા મિત્રો શીર્ષક આધારિત ગીતોના કાર્યક્રમમાં આજનું શીર્ષક છે ચાહત.

ચાહવું, ચાહના, ઈચ્છાઓ. એમ કહેવાય છે કે માણસને ઈંધણ છે અથાગ પરિશ્રમ કરવા માટે તેની ઈચ્છાઓ પૂરતી, તેની ચાહનાઓ, તેની ચાહતો. પણ પ્રિયજનને પામવાની જે ચાહત છે તે તેના હૃદય મનને ખૂબ જ સંવેદનશીલ બનાવી જાય છે. મિત્રો, વધુ વાતો કરીએ અને આકાશવાણીના 90 વર્ષને લગતી કેટલીક વાતો પણ કરીશું. પણ પહેલાં સાંભળી લઈએ દેવદાસ ફિલ્મનું આ ગીત, શ્રેયા ઘોષાલ અને સાથીઓના સ્વરમાં. ઇસ્માઇલ દરબારનું સંગીત છે.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: હે, ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

બહુજન હિતાય બહુજન સુખાય. 8 જૂન 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષથી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે.

0: દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.
1: જી હા મિત્રો, આપના સૌના માનીતા પ્રસારણ આકાશવાણીના 90 વર્ષના ઉત્સવને આપણે સૌ સાથે માણીશું અને કેટલીક એવી વાતો પણ જાણીશું જે આ 90 વર્ષના સફરમાં એક એવું કહેવાય ને કે મહત્વપૂર્ણ પડાવ બનીને રહ્યા છે. તો ભારતમાં FM એટલે કે ફ્રીક્વન્સી મોડ નો શરૂઆત ક્યારે થઈ ખબર છે? આપણે અત્યારે FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી અમદાવાદનું આ પ્રસારણ સાંભળી રહ્યા છે. તો FMની શરૂઆત 1977માં થઈ હતી અને જેને કારણે રેડિયો સાંભળવાનો એક નવો જ અનુભવ શ્રોતાઓએ કર્યો. કહેવાય છે કે મદ્રાસમાં 23 જુલાઈ 1977માં ફ્રીક્વન્સી મોડ્યુલેશન સેવાનો શુભારંભ થયો અને પરંપરાગત જે AM બેન્ડ ઉપર મીડિયમ વેવ ઉપર આકાશવાણીનું જે પ્રસારણ થતું હતું તેના પ્રમાણે વધુ સ્પષ્ટ અને ધ્વનિનો અનુભવ વધુ સચોટ પ્રદાન કરવાવાળી આ સેવા હતી. એટલે તેને સમય કે સાથ કી સેવા એવું કહેવામાં આવ્યું હતું અને તેના ઉપર અનૌપચારિક પ્રસ્તુતિ, સાહિત્યને લગતી વાતો, ફિલ્મોને લગતા કાર્યક્રમો વિશેષ રૂપથી પ્રસારિત કરવામાં આવ્યા જેને કારણે યુવાઓને ખૂબ તેનું આકર્ષણ રહેતું હતું. 1993માં FM રેઇનબો ચેનલ શરૂ કરવામાં આવી અને 2001ની સાલમાં FM ગોલ્ડ ચેનલની શરૂઆત થઈ. જોકે ફિલ્મ સંગીત અને રેડિયો જોકી એટલે કે RJs જેને આપણે ઉદ્ઘોષક પણ કહી શકીએ છીએ, પ્રેઝન્ટર્સ પણ કહી શકીએ છીએ, તેમની નવી શૈલી અને આધુનિક પ્રસ્તુતિને રેડિયોને એક નવું જીવંત રૂપ આપ્યું. ખરું ને દોસ્તો? ખૂબ જાણવા જેવી વાત હતી કે નહીં? તો આવી જ વાતો, આકાશવાણીના 90 વર્ષના સફરને લગતી વાતો આપના સુધી અમે પહોંચાડતા રહીશું. હવે સમય થયો છે આપને દિલ સે કાર્યક્રમનું છેલ્લું ગીત સંભળાવવાનો. મોહમ્મદ રફીના સ્વરમાં આ ગીત છે અને લક્ષ્મીકાંત પેરેલાલનું જેમાં સંગીત છે, મજરૂ સુલતાનપુરીની શબ્દરચના, ફિલ્મનું નામ છે દોસ્તી.

0: મોહમ્મદ રફીના સ્વરમાં દોસ્તી ફિલ્મના ગીત સાથે જ દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. શ્રોતા મિત્રો, વિવિધ ભારતી અમદાવાદ 96.7 એફએમ પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ.
1: इस कार्यक्रम में विशेषज्ञों द्वारा व्यक्त किए गए विचार उनके निजी है. रेडियो चैनल और विज्ञापन एजेंसी का इनसे सहमत होना अनिवार्य नहीं है. इस कार्यक्रम के प्रायोजक हैं रूबी हॉल क्लिनिक पुणे.
2: नमस्कार, रूबी हॉल क्लिनिक पुणे प्रस्तुत इनोवेटिव एआई बेस्ड ट्रीटमेंट फॉर प्रोस्टेट कैंसर आ कार्यक्रम में आप सर्वनु स्वागत छे. मित्रों, आज आपणे वात करशुं एक एवी टेक्निक नी જે મેડિકલ સાયન્સની દુનિયામાં બદલાવ લાવી રહી છે, ફોકલ વન, ધી ઓનલી ફૂલ્લી રોબોટિક એન્ડ ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ હાઇફો સિસ્ટમ. મિત્રો, જ્યારે પણ આપણે કેન્સર અને સર્જરી જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે મનમાં એક ડર બેસી જાય છે, પણ આજે રૂબી હોલ ક્લિનિક પુનામાં આવેલી આ નવી રોબોટિક ટેકનિક એણે આ ડરને એક વિશ્વાસમાં બદલી નાખ્યો છે અને ભારતીય ઉપખંડમાં પહેલી વાર આ ટેકનિક પુનામાં એ પણ રૂબી હોલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. આ વિશે વધુ જાણકારી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડિરેક્ટર ઓફ રોબોટિક સર્જરી અને ડિરેક્ટર ઓફ કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક હાઇફોથેરેપી ડોક્ટર હિમેશ ગાંધી. ડોક્ટર, આપનું હાર્દિક સ્વાગત છે.
3: નમસ્કાર.
2: સર, આજે આપણે જોઈ રહ્યા છીએ કે સાયન્સ જે રીતે આગળ વધી રહ્યું છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ મેડિકલ ફિલ્ડમાં પણ થઈ રહ્યો છે અને જે રીતે આપણો એપિસોડ છે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર, તો એમાં જે ફોકલ વનનો જે ઉપયોગ થઈ રહ્યો છે એનું કાર્ય વિસ્તૃત સ્વરૂપમાં આપ જણાવશો સર?
3: જ્યારે આપણે રોબોટિક હાઇફોની વાત કરીએ તો ફોકલ વન એક એવી ટેકનોલોજી છે જેમાં આપણે અલ્ટ્રાસાઉન્ડના રેસ છે ને તે એક પોઈન્ટ પર ફોકસ કરીએ અને એ પોઈન્ટનું ટેમ્પરેચર ઓલમોસ્ટ 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું પહોંચી જાય. સો જ્યારે પણ આપણે હાઇફોની ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ પ્રોસ્ટેટ કેન્સર માટે, ત્યારે આપણે રિયલ ટાઈમમાં પ્રોસ્ટેટ કેન્સર મેલ્ટ થઈ રહ્યું છે, બોઇલ થઈ રહ્યું છે તે આપણે જાણ પડે છે, જે સુવિધા આપણને રોબોટિક સર્જરી અને રેડિયેશનમાં મળતી નથી. હાઇફોનું મેઇન ઉદ્દેશ્ય શું છે કે જ્યારે આપણે નાનપણમાં સૂર્યની સામે આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકતા હતા અને પેપર મૂકતા હતા તો આપણે એ સૂર્યની કિરણથી પેપરને બંધ કરી શકતા હતા. સિમિલરલી હાઇફોમાં પણ આપણે એ રીતની ટેકનોલોજી છે જ્યાં 4-5 પોઈન્ટ્સ આપણે ક્રિએટ કરી શકીએ છીએ જ્યાં ઇન્ટેન્સ ટેમ્પરેચર રેઝ થાય અને આપણે પ્રોસ્ટેટ કેન્સરનું કિલિંગ રિયલ ટાઈમમાં આપણે જોઈ શકીએ.
2: અચ્છા ડોક્ટર, તમે બહુ જ સારી રીતે આ જાણકારી આપી રહ્યા છો અને આ લોકોને પણ પસંદ આવી રહી હશે. શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરજો. ડોક્ટર, સર્જરી એટલે એ મગજમાં રહેતું હોય છે કે હોસ્પિટલમાં રોકાવું પડશે, સર્જરીના કોઈ સાઇડ ઇફેક્ટ્સ હશે, તો આ અલગ સર્જરી છે જે ફોકલ વન દ્વારા થઈ રહી છે એઆઈ બેઝ, તો કેટલા દિવસ હોસ્પિટલમાં રોકાવું પડે અને એનાથી જોડાયેલા કોઈ રિસ્ક ફેક્ટર છે?
3: સો જ્યારે આપણે હાઇફોની ટેકનોલોજી યુઝ કરીએ છીએ પ્રોસ્ટેટ કેન્સર માટે તો એક જ દિવસ રહેવું પડે છે. આપણે ડે કેર તરીકે પણ એને કરી શકાય. સવારે પેશન્ટ આવે, 50 મિનિટની ટ્રીટમેન્ટ સાયકલ રહે અને સાંજે પેશન્ટ ઘર પણ જઈ શકે છે. આ ટ્રીટમેન્ટ પછી આપણે અઠવાડિયું કેથેટર રાખીએ છીએ. એ કેથેટર રાખવાનું મૂળ કારણ એ છે કે જ્યારે પણ આપણે હાઇફોની ટેકનોલોજી યુઝ કરીએ છીએ તો ત્યારે પ્રોસ્ટેટમાં થોડું સ્વેલિંગ આવે છે. એ

0: થી કોઈક વાર પેશન્ટનો યુરિન ફ્લો કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. એ અવોઇડ કરવા માટે આપણે એક અઠવાડિયું કેથેટર રાખીએ, તાકી શું છે કે પેશન્ટને અઠવાડિયા સુધી કોઈ તકલીફ નહીં આવે ને અઠવાડિયા પછી કેથેટર કાઢી નાખીએ. મેઇન ફાયદો હાઇફુનો શું છે કે આ ટ્રીટમેન્ટના ટાઈમથી લઈને ટ્રીટમેન્ટ કમ્પ્લીશન પછી પણ પેશન્ટને કોઈ દિવસ પણ યુરિનરી કંટ્રોલ લોસ થતો નથી અને ઇરેક્શન ફંક્શન પણ ડિક્લાઇન થતું નથી અને ઇજેક્યુલેશન પણ પેશન્ટનું મેન્ટેન રહી છે, જે કારણથી એમની નોર્મલ સેક્સ્યુઅલ લાઈફ મેન્ટેન રહી છે.
1: ડોક્ટર, આજના એપિસોડમાં આપ શ્રોતાઓને તમારા તરફથી શું ટિપ્સ આપશો?
0: આજની ટીપ એક જ હું આપીશ કે જ્યારે પણ પ્રોસ્ટેટ કેન્સર ડાયગ્નોઝ થાય છે, અર્લી ડાયગ્નોઝ થાય છે અને પેશન્ટ યંગ હોય છે, સેક્સ્યુઅલી એક્ટિવ હોય છે, તો પૂરું પ્રોસ્ટેટ નીકાળવાની કે બંધ કરવાની જરૂર નથી. આપણે સિલેક્ટિવલી હાઇફુ યુઝ કરી શકીએ છીએ અને જે પાર્ટ ઓફ પ્રોસ્ટેટમાં ટ્યુમર છે, કેન્સર પ્રૂવન છે, તે પાર્ટ આપણે ખાલી ટ્રીટ કરી શકીએ છીએ. જે વસ્તુ MRI પર દેખાતી નથી એને ટ્રીટ કરવાની જરૂર નથી.
1: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ AI બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરજો. શ્રોતાઓ, ફરી મળીશું આપણા આવનારા એપિસોડમાં રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ AI બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર આ કાર્યક્રમમાં. ધન્યવાદ ડોક્ટર હિમેશ ગાંધી.
0: ધન્યવાદ.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ રૂબી હોલ ક્લિનિક પુણે.
3: શ્રોતા મિત્રો, પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા FM 96.7 MHz વિવિધ ભારતી અમદાવાદ પરથી.

તરન્નુમ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું સુરીલા સદાબહાર ગીતો સાથે. અને જ્યારે જૂના ગીતોની વાત આવે તો ઉત્કૃષ્ટ દરજ્જાના ગાયિકા આશા ભોસલે યાદ આવી જાય, જેઓ હમણાં જ 1 મહિના અને 7 દિવસ પહેલાં આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. તો મિત્રો, આજે મારે એવી કેટલીક રચનાઓ વિશે આપની સાથે વાત કરવી છે જે આશા ભોસલેની વધુ લોકપ્રિય હોય કે ના હોય ઓછી સાંભળવામાં આવે છે, કારણ કે એમના મસ્તીભર્યા ગીતો વધારે પસંદ કરવામાં આવે છે. પણ આશા ભોસલેનો જે સદાબહાર અવાજ છે તે દર્દભર્યા ગીતોમાં પણ એટલો જ શોભે છે, અને તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે બંદીની ફિલ્મનું આ ગીત. આ ગીત વિશે આપણે વધુ વાત કરીશું, પણ પહેલાં સાંભળી લઈએ આ ગીત.

શ્રોતા મિત્રો, શૈલેન્દ્રની આ શબ્દરચનાને આશા ભોસલે ગાઈ રહ્યા હતા અને સચિનદેવ વર્મનનું એમાં સંગીત હતું. ફિલ્મ બંદિનીનું આ ગીત હતું અને એને લગતી જાણવા જેવી વાત એ છે કે આ ગીતના રેકોર્ડિંગ વખતે જ્યારે આશાજીએ એક કે બે વાર પૂરું ગીત ગાયું તો સચિનદેવ બર્મન દાદાને સંતોષ ના થયો. તેમને કંઈક કમી લાગતી હતી, કંઈક ખૂટતું લાગતું હતું, પણ તેઓ પ્રયત્ન કરતા હતા આશાજીને સમજાવવાનો. પછી કદાચ તેમને થોડું આકરા થઈને કહેવું પડ્યું હશે કે ક્યાં તેરે કો કોઈ ભાઈ નહીં હૈ, એમ એમને થોડું એવી રીતે કહ્યું કે જે આશા ભોસલેજીને ખૂબ જ દિલ પર ખૂબ જ હૈયા સોસરવું ઉતરી ગયું. અને તેઓએ કીધું, હા હવે હું ગાઉં છું, ફરીથી પ્રયત્ન કરું છું. અને પછી તેમણે આ ગીત ગાયું કે જેમાં લાગણીનો એવો પ્રવાહ છે કે તેને સાંભળીને સાસરામાં રહેતી વહુને તેના પિયરની યાદ આવી જાય અને તેના પિયરના ઘરની યાદ આવી જાય, એક બહેનને તેના ભાઈની યાદ આવી જાય, એક ભાઈને તેની બહેનની યાદ આવી જાય. અને એવું કહેવાય છે કે આ ગીત સંપૂર્ણ ગાયા પછી આશા ભોસલેજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા અને પોતાના ભાઈ, જેમની સાથે તેમણે અબોલા હતા કેટલાક સમયથી, તે અબોલા છોડીને તેને મળવા પહોંચી ગયા હતા. છે ને ખૂબ સુંદર વાત. તો ચાલો તરન્નુમ કાર્યક્રમમાં આગળ વધીએ. આશા ભોસલેના સ્વરમાં વધુ એક ખૂબ જ લાગણીશીલ ગીત આપના સુધી પહોંચી રહ્યું છે. એસ એચ બિહારીના શબ્દો છે, ઓપી નાયરનું સંગીત, ફિલ્મનું નામ છે મોહબ્બત જિંદગી હૈ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હરરોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

40 દિન. આ ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલેના સ્વરમાં. કેફી અઝમીની શબ્દરચના હતી, બાબુલનું સંગીત. તરન્નુમ કાર્યક્રમમાં શ્રોતા મિત્રો પહોંચી રહ્યું છે આપના સુધી આશા ભોસલેના સ્વરમાં આ દર્દભર્યું ગીત. પ્રાણ જાય પર વચન જાય છે ફિલ્મનું નામ, ઓપી નૈયરનું સંગીત.

શ્રોતા મિત્રો, તરન્નુમ કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો સદાબહાર ગીતો, એવા ગીતો જે આશા ભોસલેના સ્વરમાં ખૂબ જ શોભી ઉઠ્યા છે. પોતાની પીડા, પોતાના દર્દને અભિવ્યક્ત કરતા કરતા પણ. તો કાર્યક્રમનું સમાપન કરીશું સાહેબ બીબી ઓર ગુલામ ફિલ્મના આ ગીત સાથે. 1962માં રિલીઝ થઈ હતી આ ફિલ્મ સાહેબ બીબી ઓર ગુલામ, જેમાં સંગીત હતું હેમંત કુમારનું અને ગીતના શબ્દો લખ્યા હતા શકીલ બદાયુનીએ. તો સાંભળીએ આશા ભોસલેના સ્વરમાં સાહેબ બીબી ઓર ગુલામનું આ ગીત કાર્યક્રમના સમાપનમાં.

0: આશા ભોસલેના સ્વરમાં સાહિબ બીબી ઓર ગુલામ ફિલ્મના ગીત સાથે જ તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. શ્રોતા મિત્રો, મધ્યાહન 12ના સમયે બસ થોડી જ વારમાં સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારત નોર્વે વેપાર અને સંશોધન બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ઇએફટીએ કરાર હેઠળ 100 બિલિયન ડોલરના રોકાણ અને 10 લાખ નોકરીઓનું સર્જન કરવાની હાકલ કરી. શ્રી મોદી તેમના પ્રવાસના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ જશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ સાથે મુલાકાત કરી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ થાઇલેન્ડ, ઇરાન, નેધરલેન્ડ, સ્વીડન અને મોરિશિયસના પ્રતિનિધિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. કેલિફોર્નિયાના સાન ડિયાગોમાં ઇસ્લામિક સેન્ટરમાં 2 કિશોર બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં 1 સુરક્ષા ગાર્ડ સહિત 3 લોકોના મોત. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનની 2 દિવસની મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ સાથે આર્થિક સહયોગ અને મુખ્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરે તેવી શક્યતા. સેમ ઓલ્ટમેન અને ઓપન એઆઈએ કેલિફોર્નિયામાં એલોન મસ્ક સામેનો કેસ જીતી લીધો. અમેરિકા 30 અને 31 ઓક્ટોબરના રોજ જ્યોર્જિયાના એટલાન્ટામાં G20 વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડોદરાથી હાલોલ પ્રવાસ માટે એસટી બસમાં મુસાફરી કરી. એક દેશ એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિ આજથી રાજ્યમાં બેઠકો યોજશે. રાજ્યની 84 નગરપાલિકાની આજે સામાન્ય સભા, પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામોની જાહેરાત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સચિન તેંડુલકર, આઈસીસી ચેરમેન જય શાહની ઉપસ્થિતિમાં અમદાવાદમાં એસઆરટી 10 ઓલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સલન્સના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપી. અને રાજ્યમાં આજથી 3 દિવસ સંયુક્ત સંસદીય સમિતિની બેઠકો યોજાશે, જેમાં વન નેશન વન ઇલેક્શનને લઈને મહત્વની બેઠક યોજાશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. શ્રોતા મિત્રો, કાર્યક્રમોની જાણકારી આપને આપી દઉં આજના હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની. મિત્રો, થોડી જ મિનિટો પછી 12:05 યાદો કી મહેફિલ કાર્યક્રમ અને બપોરે 1ના સમયે સુરીલા સફર કાર્યક્રમ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી રિલે કરીશું. ત્રિવેણી કાર્યક્રમનો સમય રહેશે બપોરના 2. ગુજરાતી ગીતોના ચાહક શ્રોતાજનો, આપ સાંભળી શકશો ગુજરાતી સુગમ સંગીતના ગીતો બપોરે 2:35. લાખો લોકોનો લાડીલો કાર્યક્રમ સખી સહેલી બપોરે 3ના સમયે, પિટારા બપોરના 4 વાગે, જેમાં આજે હેલો ફરમાઈશ સાંભળશો. સાંધ્ય પ્રસારણમાં સાંજે 5 વાગે સરગમ કાર્યક્રમમાં આપ સાંભળશો નવા ફિલ્મી ગીતો. સુરીલી સાંજ અંતર્ગત ગુજરાતી ગીતો માણી શકશો સાંજે 5:30 થી 6 દરમિયાન. સુરીલા સફર આ કાર્યક્રમમાં જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંજે 6 થી 7 દરમિયાન. વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે જોડાઈને કાર્યક્રમ જયમાલા પ્રસ્તુત થશે સાંજે 7ના સમય. એક ગીત 7:45, લઘુનાટિકા હવા મહેલ અંતર્ગત રાત્રે 8 વાગે. જરોખા અંતર્ગત કાર્યક્રમ વિવરણ રાત્રે 8:15 અને ત્યારબાદ કાર્યક્રમ ચિત્રલોકમાં નવા ફિલ્મી ગીતો આપ સાંભળશો. આપકે લીએ રાત્રે 9 વાગે, 10 વાગે રાત્રે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. આ તમામ

કાર્યક્રમો વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે અને રાત્રે 10 વાગે રાત્રે 10, 9 અને 30 મિનિટે આપ સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. તો આ હતી માહિતી અમારા આજના દિવસના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શ્રોતા મિત્રો, એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. કાર્યક્રમ યાદો કી મહેફિલ બસ થોડી જ વારમાં

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। कार्यक्रम यादों की महफिल होगा आपके बीच बस थोड़ी ही देर के बाद।
1: વાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: यादों की महफिल में सबसे पहला गाना कवि प्रदीप जी की आवाज में।

0: और यहीं पर लेते हैं एक छोटा सा विराम।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે, સો ઈઝી
3: પસાણો। અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
4: જાણકાર બનો, સતર્ક રહો।
0: विराम के पश्चात पुनः स्वागत है आप सभी का कार्यक्रम यादों की महफिल में। आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। आइए सुनते हैं यादों की महफिल का अगला गीत, शंकर सीता अनुसुईया। इस फिल्म से प्रदीप के बोल हैं, प्रदीप की ही आवाज़ है और शिवराम का है।

0: कभी धूप कभी छांव फिल्म से सुन रहे थे ये गीत हम प्रदीप के बोल और प्रदीप की ही आवाज में चित्रगुप्त के संगीत के साथ।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। कार्यक्रम सुरीला सफर शुरू होगा बस थोड़ी ही देर के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી આજે ઇટાલીના રોમ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢના બસ્તરમાં કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદ ચાલી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો. સર્વોચ્ચ અદાલતે રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. આ શિખર બેઠકનો ઉદ્દેશ ટેકનોલોજી, નવીનીકરણીય ઉર્જા, સંરક્ષણ અને વેપાર સહિતના ક્ષેત્રોમાં નોર્ડિક દેશો સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. વધુ અહેવાલ અમારા સંવાદદાતા તરફથી.
1: ભારત ઓર 5 નોર્ડિક દેશો કે પ્રધાનમંત્રીઓ કે ઉપસ્થિતિ મેં આજ તીસરા ભારત નોર્ડિક શિખર સંમેલન આયોજિત કિયા જાયેગા. યહ શિખર સંમેલન ભારત ઓર નોર્ડિક દેશો કે બીચ બઢે હુએ ક્ષેત્રીય સહયોગ કો ઓર મજબૂત કરેગા. 2022 મેં ડેનમાર્ક કે કોપનહેગન મેં પિછલા સંમેલન આયોજિત હુઆ થા. ઇસ સંમેલન મેં પ્રૌદ્યોગિકી ઓર નવાચાર, નવીકરણીય ઉર્જા ઓર ડિજિટલીકરણ યહ ચર્ચા કે મુખ્ય ક્ષેત્ર હૈ. પ્રધાનમંત્રી મોદી ડેનમાર્ક, આઇસલેન્ડ ઓર ફિનલેન્ડ કે પ્રધાનમંત્રીઓ કે સાથ દ્વિપક્ષીય બેઠક ભી કરેંગે. સંગીતા ગોડબોલે, આકાશવાણી ન્યૂઝ, ઓસ્લો, નોર્વે.
0: ભારત અને સ્વીડને ભાર મૂક્યો છે કે વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે સહકાર સહિયારી સમૃદ્ધિ અને ટકાઉ ભવિષ્યનો માર્ગ નક્કી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા લખાયેલા એક લેખમાં એ વાત પર ભાર મુકાયો કે વધતી જતી ભૂરાજકીય અનિશ્ચિતતા, ઉર્જા અસુરક્ષા અને આર્થિક વિભાજનના સમયે વિશ્વ પાસે સંકુચિત રાષ્ટ્રીય અભિગમોમાં પીછેહઠ અથવા ભાગીદારીને મજબૂત બનાવવાનો નિર્ણય વિકલ્પ છે. લેખમાં બંને પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સંયુક્ત રાષ્ટ્ર તેની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સહયોગ અને બહુપક્ષીયતાનું મૂલ્ય વધુ સ્પષ્ટ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ જશે. વેપાર, રોકાણ અને ટેકનોલોજીકલ નવીનતામાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવાના હેતુથી શ્રી મોદી ઇટાલીની મુલાકાત લેશે. શ્રી મોદીની ઇટાલીની આ મુલાકાત ત્યાંના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીના વ્યક્તિગત આમંત્રણ પર યોજાઈ છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: इटली के विभिन्न हिस्सों से आए भारतीय समुदाय के सदस्यों के लिए यह अवसर किसी ऐतिहासिक पल से कम नहीं है. भारत और इटली के बीच लगातार प्रगाढ़ होते संबंधों को देखते हुए उनके मन में उम्मीदों का नया उत्साह है. शिक्षा, कृषि, डेयरी फार्मिंग, रियल एस्टेट और अन्य व्यवसायिक क्षेत्रों से जुड़े ये लोग दोनों मित्र देशों के शीर्ष नेताओं के बीच होने वाली इस उच्च स्तरीय द्विपक्षीय बैठक से अपनी अपनी आकांक्षाएं और अपेक्षाएं लेकर आए हैं. भारतीय प्रवासी ही नहीं बल्कि स्थानीय इटालियन नागरिक भी भारत में उभरते व्यावसायिक अवसरों को लेकर उत्साहित हैं. आकाशवाणी के लिए रोम से सुपर्णा भाटिया.
0: केंद्रीय गृह अने सहकार मंत्री अमित शाह की अध्यक्षता में छत्तीसगढ़ ना जगदलपुर खाते કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. આ 26મી બેઠકમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર, ચારેય રાજ્યોના પોલીસ મહાનિદેશક, વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી વાર વધારો કરાયો છે. દિલ્હીમાં પેટ્રોલ હવે 98 રૂપિયા 64 પૈસા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલનો ભાવ 91 રૂપિયા 58 પૈસા થયો છે. મુંબઈમાં પેટ્રોલ 107 રૂપિયા 59 પૈસા અને ડીઝલ 94 રૂપિયા 8 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 109 રૂપિયા 70 પૈસા અને ડીઝલનો ભાવ 96 રૂપિયા 7 પૈસા નોંધાયો છે, જ્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 104 રૂપિયા 49 પૈસા અને ડીઝલનો ભાવ 96 રૂપિયા 11 પૈસા પ્રતિ લીટર છે. ઉલ્લેખનીય છે કે 15મી મેના રોજ પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરાયો હતો. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપો વચ્ચે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યા બાદ આ વધારો થયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાની ભારત

0: ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ સહયોગ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે. શ્રી સિંહે હનોઈમાં વિયેતનામના સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ સંયુક્ત રીતે વિયેતનામના એરફોર્સ ઓફિસર્સ કોલેજ ખાતે સ્થાપિત ભાષા પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. એઆઈ અને ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં સમજૂતી કરારનું આદાન પ્રદાન કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સર્વોચ્ચ અદાલતે જાહેર સ્થળોએથી ઉપાડાયેલા રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો. ન્યાયમૂર્તિ વિક્રમનાથની આગેવાની હેઠળની ખંડપીઠે નવેમ્બર 2025ના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી અને અધિકારીઓને આવા શ્વાનને આશ્રયસ્થાનોમાં રાખવાનો નિર્દેશ આપ્યો. અદાલતે બાળકો, વૃદ્ધો અને મુસાફરો પર શ્વાનના હુમલાની ખૂબ જ ચિંતાજનક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. ખંડપીઠે ચેતવણી આપી હતી કે નિર્દોષોનો અમલ કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓને તિરસ્કાર અને શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડી શકે છે. અદાલતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પશુ જન્મ નિયંત્રણ કેન્દ્રો સ્થાપવા, હડકવા વિરોધી રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કાયદેસર રીતે માન્ય પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. દિલ્હી વડી અદાલતે આજે ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્મા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત પોસ્ટ પર ફોજદારી અવમાનના કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ સહિત આપ નેતાઓ પાસેથી જવાબ માંગ્યો છે. ન્યાયાધીશ નવીન ચાવલા અને રવિન્દ્ર દુડેજાની બેન્ચે નોટિસ જારી કરી છે અને જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ મામલાની સુનાવણી 4 ઓગસ્ટે થશે. ભારતીય રેલવેએ ચેન્નાઈ ઉપનગરીય રેલ નેટવર્કને વેગ આપવા માટે અરાકોનમ ચેંગલપટ્ટુ ડબલિંગ પ્રોજેક્ટ માટે 993 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રોજેક્ટ 68 કિલોમીટર લાંબો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વ્યસ્ત ચેન્નાઈ ઉપનગરીય રેલ નેટવર્ક પર ભીડ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતીય રેલવેએ જમ્મુ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સેક્શન પર 238 કરોડ રૂપિયાના ખર્ચે પુલ સંરક્ષણ કાર્યોને મંજૂરી આપી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ કાર્યો દેશના કેટલાક સૌથી પડકારજનક ભૂપ્રદેશોમાં સલામત અને વિશ્વસનીય જોડાણ સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને ઓડિશામાં દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. તો આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. લીગ સ્ટેજનો અંત નજીક આવી રહ્યો છે ત્યારે બાકી રહેલી એકમાત્ર પ્લે ઓફ જગ્યા માટે 5 ટીમો સ્પર્ધામાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ રેસમાંથી બહાર થઈ ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં 3જી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી આજે ઇટાલીના રોમ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢના બસ્તરમાં કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદ ચાલી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો. સર્વોચ્ચ અદાલતે રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: डोर खरीद कर खूब पतंग उड़ाए थे. जब चोरी का पता पिताजी को पड़ा था तो खूब पिटाई हुई थी. कड़ी दोपहर में उनके सारे कपड़े उतार कर धूप में छोड़ दिया गया था. बहुत रोए थे और तभी उनकी

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જેપીસીમાં તમામ રાજકીય દળને જોડવામાં આવ્યા છે. જેપીસીની ટીમે અગાઉ ન્યાયાધીશોને પણ સાંભળ્યા હતા. આ તમામ નિષ્ણાતો પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં છે. અત્યાર સુધી તમામ રાજ્યએ પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપ્યું છે. આ ચૂંટણીલક્ષી પરિણામ એ દેશવાસીઓના હિતમાં હોવાનું શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.
1: अगर हम देखें तो आज डेमोक्रेसी हम देखें विल ऑफ द पीपल, जनता क्या चाहती है इसको हम डेमोक्रेसी कहते हैं. ये नहीं पॉलिटिकल पार्टी का चाहती, पॉलिटिकल पार्टी किसी का इंटरेस्ट कुछ भी हो सकता है. आज देश सर्वोपरि है और देश के बारे में सोचने के लिए जनता सोच रही है. तो विल ऑफ द पीपल जो है आज डेमोक्रेसी की पहचान है. तो विल ऑफ द पीपल जानने के लिए हमने सिविल सोसाइटी के लोगों से बात की, हमने एजुकेशनिस्ट से बात की, हमने पद्मा अवार्डी से बात की. सबका मानना है कि चुनाव एक साथ होने चाहिए.
0: ઉલ્લેખનીય છે કે સંયુક્ત સંસદીય સમિતિની ટીમના સભ્યો આજે મુખ્ય સચિવ એમ કે દાસ, રાજ્ય પોલીસ વડા ડૉક્ટર કે એલ એન રાવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જ્યાં સુધી ઇંધણનો સંકટ સમાપ્ત ન થાય ત્યાં સુધી રાજ્યમાં હવાઈ યાત્રા ન કરવાનો નિર્ણય કર્યો. રાજ્યપાલશ્રી આજે અમદાવાદથી વડોદરા ટ્રેનમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે વડોદરા જિલ્લાથી પંચમહાલના હાલોલ જવા જાહેર પરિવહન સેવા એસટી બસનો ઉપયોગ કરી ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.
2: तेल को बचाए क्योंकि इसका आयात भारी मात्रा में होता है और अब भविष्य में मैंने एक निर्णय लिया है जब तक तेल का संकट समाप्त नहीं हो जाता तो गुजरात प्रदेश में रहते हुए मैं हवाई यात्रा हेलीकॉप्टर यात्रा नहीं करूंगा और ज़्यादा मैं रेल का और एसटी बस का ही प्रयोग करूंगा.
0: गांधीनगरमां आजथी बे दिवस ब्रिक्स देश एटले के ब्राजील रशिया ભારત ચીન અને દક્ષિણ આફ્રિકાના કાયદા અને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનો પ્રારંભ થયો. તેનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને વેપારીઓને અદાલતની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી બચાવીને ઝડપી ન્યાય અપાવવાનો છે. આ બેઠકમાં વિવાદોને અદાલતની બહાર જ મધ્યસ્થી અને સમાધાન દ્વારા ઉકેલવા પર ભાર અપાશે. આ ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી અને ઓનલાઈન મંચનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વેપારી વિવાદોના ઝડપી નિરાકરણ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરાશે. રાજ્યભરમાં આજે 84 નગરપાલિકાઓની સામાન્ય સભા યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ સભામાં પક્ષ દ્વારા નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષના નામોની જાહેરાત કરાશે. ગાંધીનગરમાં કલોલ અને દહેગામ નગરપાલિકાની સામાન્ય સભા આજે સાંજે યોજાશે. રાજ્યભરમાં નગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતના નવા સુકાનીઓની વરણીની પ્રક્રિયા શરૂ થઈ છે. મહેસાણામાં આગામી 23 તારીખે જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 25 તારીખે યોજાશે. બીજી તરફ વિસનગર નગરપાલિકામાં પ્રમુખ તરીકે આશા પટેલ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રજી ઠાકોરની વરણી કરવામાં આવી, જ્યારે કડી નગરપાલિકાના પહેલા 2.5 વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખના પણ નામ જાહેર કરાયા છે. પાટણમાં પહેલા તબક્કામાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ચૂંટણી યોજાઈ. પાટણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે પહેલા 2.5 વર્ષના સુકાની તરીકે ચંદ્રિકા રાવળ અને ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે સિદ્ધપુર નગરપાલિકામાં રણજીતસિંહ ઠાકોરની પ્રમુખ અને પ્રમોદ પટેલની ઉપપ્રમુખ તથા અંકુર મારફતિયાની કારોબારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી. તો નવસારીના ગણદેવી નગરપાલિકાના હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી હતી, જ્યારે દેવભૂમિ દ્વારકામાં જામ રાવલ નગરપાલિકા તેમજ ભરૂચની અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. તો બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 24 કલાક ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. અમદાવાદમાં આગામી 27 જુલાઈએ પેન્શન અદાલત યોજાશે. તેમાં ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ કરાશે, તેમજ નીતિ વિષયક મુદ્દા સિવાયના પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરાશે. પેન્શન સંબંધિત ફરિયાદ લોકોએ આગામી 3 જુલાઈ સુધીમાં અમદાવાદમાં શાહીબાગમાં સ્પીડ પોસ્ટ ભવન ખાતે પોસ્ટમાસ્ટર જનરલ હેડક્વાર્ટર પરિક્ષેત્રના વરિષ્ઠ લેખાધિકારીને મોકલી આપવાની રહેશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સમીક્ષા કરવા સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીની ટીમ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે છે.

@jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ. શ્રોતા મિત્રો, સુગમ સંગીતના ગીતો, ગુજરાતી ગીતો સાથે હું તૈયાર છું આપનું મનોરંજન કરવા. પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથીઓના સ્વરમાં અવિનાશ વ્યાસના ગીત સંગીતમાં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે

0: કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: हर रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
5: શ્રોતા મિત્રો, નરસિંહ મહેતા રચિત ભજન સાંભળીએ હંસા દવેના સ્વરમાં. સંગીત આપ્યું છે પુરુષોત્તમ ઉપાધ્યાયે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
3: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
4: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
3: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
4: હે, ફોન થી શું થાય?
3: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
4: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને

0: અથાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: श्रोता मित्रों सांभळीए पुरुषोत्तम उपाध्याय ने साथियों ना स्वर में आ गीत जेमा संगीत आप्यु छे मनुभाई पुरोहिते.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

ચંદ્ર જાડેજાની શબ્દરચના પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા હતા. કમલ બારોટ અને સાથીઓના સ્વરમાં આ ગરબો. અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. FM 96.7 MHz વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. શ્રોતા મિત્રો, બપોરના 3 થવા જઈ રહ્યા છે. કાર્યક્રમ સખી સહેલી થોડી જ વારમાં પ્રસારિત થશે, તો જોડાઈએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીએ કાર્યક્રમ સખી સહેલી બસ થોડી જ વારમાં.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આપ જોડાયા છો આપની રેડિયો સખી અનુજાની સાથે, અને અમારી સાંજની પ્રસારણ સભામાં સમય છે કાર્યક્રમ સરગમનો.

શ્રોતા મિત્રો, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં ગવાયેલા ફિદા ફિલ્મના ગીત સાથે આજના સરગમ કાર્યક્રમની શરૂઆત કરી. કાર્યક્રમમાં આગળ વધીએ, આપને સંભળાવીએ ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને પ્રશાંતના સ્વરમાં ફિઝા ફિલ્મનું ગીત, અનુ મલિકનું સંગીત અને ગુલઝારના શબ્દો.

રામ સંપટનું સંગીતબદ્ધ કરેલું અને સોના મોહપત્રાએ ગાયેલું ફુકરે ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. હવે આપને સંભળાવીએ આજના સરગમ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. આતિફ અસલમના સ્વરમાં ફાલતુ ફિલ્મનું ગીત સાંભળીએ, સચિન જીગરનું સંગીત અને સમીરના શબ્દો.

0: શ્રોતા મિત્રો, આતિફ અસલમના સ્વરમાં ગવાયેલા ફાલતુ ફિલ્મના ગીત સાથે જ આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. જોડાયેલા રહો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓ કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. इसके अलावा आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से भी. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સમય છે કાર્યક્રમ સુરીલી સાંજ માણવાનો. સુરીલી સાંજ કાર્યક્રમમાં આજે માણીએ કેટલાક ગુજરાતી ગીતો અને ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીએ મન્ના ડેના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: उनाळा मां ज्यारे 40 नी ऊपर जाय पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो। जो तापमान मां सामान्य करता 5 થી 7 ડિગ્રી नो वधारो 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: શ્રોતા મિત્રો, સુરીલી સાંજ કાર્યક્રમમાં આગળ સાંભળીએ હેમંત કુમારના સ્વરમાં આ ગીત।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ મીના કપૂરના સ્વરમાં ગીત.

0: શું તમે તૈયારી કરી છે હીટસ્ટ્રોકથી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: શ્રોતા મિત્રો, સુરીલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM પર. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં આ ગીત.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: શ્રોતા મિત્રો, સુરેલી સાંજ કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ જગજીત સિંઘના સ્વરમાં આ ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, સુરીલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં આપને સંભળાવીએ આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં આ ગીત.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુરેલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. સુરીલા સફર કાર્યક્રમની શરૂઆત કરીએ શમશાદ બેગમના સ્વરમાં ગવાયેલા બહાર ફિલ્મના આ ગીત સાથે. રાજેન્દર કિશનના શબ્દો છે અને સંગીત છે SD બર્મનનું.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમની શરૂઆત કરી શમશાદ બેગમના સ્વરમાં ગવાયેલા બહાર ફિલ્મના ગીત સાથે. કાર્યક્રમમાં આગળ વધીએ અને આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં ગંગા જમુના ફિલ્મનું ગીત, નૌશાદના સંગીત અને શકીલ બદાયુનીના શબ્દો સાથે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ સંગમ ફિલ્મનું ગીત મુકેશના સ્વરમાં, શંકર જયકિશનનું સંગીત અને શૈલેન્દ્રના શબ્દો.

વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ હેમંત કુમારનું સંગીતબદ્ધ કરેલું અને રાજેન્દ્ર કિશન દ્વારા લખાયેલું નાગિન ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. લતા મંગેશકર, ભૂપિંદર અને સાથી કલાકારોના સ્વરમાં હવે પછીનું ગીત સાંભળીએ, ફિલ્મ જ્વેલ થીફથી. સંગીત છે SD બર્મનનું, શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા,

0: કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આમ્રપાલી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, શંકર જયકિશનનું સંગીત અને શબ્દો છે શૈલેન્દ્રના.

0: કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: श्रोता मित्रों, सुरीला सफर कार्यक्रम में हवे सांभळीए मोहम्मद रफीना स्वर में प्यार ही प्यार आ फिल्म नु गीत. हसरत जयपुरी ना शब्दों छे अने संगीत शंकर जयकिशन नु छे.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતા મિત્રો, આશા ભોંસલે અને શમશાદ બેગમના યુગલસ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું નયા દોર ફિલ્મનું ગીત. સાહેર લુધિયાનવીના શબ્દો હતા અને ઓપી નૈયરનું સંગીત હતું. સુરીલા સફર કાર્યક્રમમાં માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર આપની રેડિયો દોસ્ત અનુજાની સાથે. કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ મોહમ્મદ રફીના સ્વરમાં પ્રિન્સ ફિલ્મનું ગીત, શંકર જયકિશનનું સંગીત અને શબ્દો છે હસરત જયપુરીના.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય, તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય, તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય, તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં કઠપુતલી ફિલ્મનું ગીત, શંકર જયકિશનના સંગીત અને શૈલેન્દ્રના શબ્દો સાથે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સુરીલા સફર કાર્યક્રમમાં માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. અને આજના સુરીલા સફરમાં અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં ગવાયેલા લીડર ફિલ્મના આ ગીતને. નૌશાદનું સંગીત અને શબ્દો છે નૂર દેવાસીના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા.

0: आज पूरी दुनिया हमारी सेना की वीरता और मारक क्षमता की भूरी भूरी प्रशंसा कर रही है।
1: 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। શ્રોતા મિત્રો, સમય થવા આવ્યો છે સાંજના 7:10. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે મળતી સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારનો નિર્ણય. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં બધી ચૂંટણીઓ એક સાથે થાય તેવો સૌનો મત. મોરબીમાં 1.5 મહિનામાં 670 જેટલા સિરામિક ઉદ્યોગ ફરી કાર્યરત. આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય કરવા સંબંધિત 226 કરોડ રૂપિયાથી વધુનું ક્રિપ્ટો નેટવર્ક પકડાયું. ગાંધીનગર સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રની કાર્યવાહી. અને રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના. સમાચાર વિગતવાર. રાજ્યના ખેડૂતોને સનેડો તરીકે કૃષિ સાધનની ખરીદી માટેની સહાય વધારીને 60,000 રૂપિયા કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ખેડૂતોની રજૂઆતે ધ્યાનમાં રાખીને કિસાન પરિવહન યોજના હેઠળ 25,000 રૂપિયાની સહાયમાં વધારો કરીને રકમને 60,000 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના સીમાંત તેમજ મહિલા ખેડૂતોને હવે 75,000 રૂપિયાની સહાય મળશે. શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના અને મધ્યમ ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ બહુહેતુક કામો માટે સનેડો નામના ત્રિચક્રી કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCના સભ્યો આજથી 3 દિવસ રાજ્યની મુલાકાતે છે. પીપી ચૌધરીના વડપણ હેઠળની JPCના સભ્યોએ આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે રાજ્યના મુખ્ય સચિવ MK દાસ, રાજ્ય પોલીસ વડા DKLN રાવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. ગાંધીનગરમાં આજે પત્રકારો સાથે વાતચીતમાં JPCના અધ્યક્ષ PP ચૌધરીએ કહ્યું કે સમિતિ ગુજરાતના હિસ્સેદારોને સાંભળવા આવી છે. આજની બેઠકમાં લોકસભા અને વિધાનસભા બધી ચૂંટણીઓ એક સાથે થાય તેવો મત તમામ લોકોએ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે ગુજરાતના 7 લાખ કરોડ રૂપિયા બચશે.
1: JPC જોઈન્ટ પાર્લિયામેન્ટ કમિટી વન નેશન વન ઇલેક્શન સ્ટડી ટૂર કે લીએ ઓર કઈ સ્ટેક હોલ્ડર કો સુનને કે લીએ યહાં પર આઈ ઓર જો યહાં પર કઈ કાર્યક્રમ હૈ ઓર અગર રાજ્ય મેં કોઈ ભી પાર્ટી હો કેન્દ્ર મેં કોઈ દૂસરી પાર્ટી કો વોટ દેતા તો આમ જનતા ઇસ બાત કો જાનતી થી કે મુજે વોટ કિસકો દેના હૈ તો 7 વિધાનસભા ઉન્હોને બંધ કરકે પ્રી મેચ્યોર ઉનકા ડિસોલ્યુશન કિયા और एक देश एक चुनाव की परिपाटी पे उन विधानसभाओं को लोकसभा के साथ रख करके उनके चुनाव करा गए.
0: આ સમિતિ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી તેમના અભિપ્રાય મેળવશે. આ પહેલા બપોર અંગે JPCના સભ્ય ઘનશ્યામ તિવારીએ વધુ માહિતી આપી.
2: ये वन नेशन वन इलेक्शन जो बहुत वर्षों से इसकी मांग हो रही थी उसका ये 129वां संविधान संशोधन दिया है जिसको लेकर ये कमेटी जो बनी है वो सारे देश भर में घूम रही है. आज गुजरात में ही है, गुजरात के जनप्रतिनिधियों की, गुजरात के प्रशासनिक अधिकारियों की, सिविल सोसाइटी के वर्कर्स की बात जानकर ये करेगी.

0: इलेक्शन वन इलेक्शन के आधार पर सभी विधानसभा और लोकसभा के चुनाव साथ हो सके, इस प्रकार के काम के लिए कमेटी।
1: ઉલ્લેખનીય છે કે જેપીસીમાં અધ્યક્ષ સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદ એમ કુલ 39 સભ્યો છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં દેશના નાના શોધકનું યોગદાન ઘણું મહત્વનું સાબિત થશે. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે મૂળભૂત નવીનતા માટેના માર્ગ પરની રાષ્ટ્રીય કાર્યશાળાના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે જ્યારે આપણે ઘરો સુધી મર્યાદિત પાયાના સંશોધનોને આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગો સાથે જોડીશું ત્યારે સ્થાનિક સંશોધનો દેશના વિકાસ માટે એક સબળ ચાલક બળ સાબિત થશે.
2: ग्रासरूट इनोवेशन का अर्थ है कि घर घर में जो जुगाड़ किया जाता है, जो इनोवेशन की जाती है जाने अनजाने में, लेकिन उसको किस तरह से इंस्टीट्यूशनलाइज किया जाए ताकि वो रोजगार का भी साधन बने, उसी प्रकार से ग्रासरूट इनोवेशंस को इंस्टीट्यूशनलाइज करना, उनको स्केल अप करना और अनुकूल वातावरण में इस समय विज्ञान और प्रौद्योगिकीकरण का को बढ़ावा मिल रहा है सरकार की ओर से.
1: આ પ્રસંગે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિક અને યુવાન કૌશલ્યવાન બને તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય સંશોધન સંસ્થા એનઆઈએફ દ્વારા યોજાયેલી બે દિવસની કાર્યશાળાનો મુખ્ય હેતુ દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેલા સંશોધકો અને તેમની ક્ષમતાઓને મજબૂત રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવાનો છે. ગાંધીનગરમાં આજથી બે દિવસીય બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના કાયદા અને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનો પ્રારંભ થયો. તેનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને વેપારીઓને અદાલતની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી બચાવીને ઝડપી ન્યાય અપાવવાનો છે. બેઠકમાં વિવાદોને અદાલતની બહાર જ મધ્યસ્થી અને સમાધાન દ્વારા ઉકેલવા પર ભાર અપાશે. ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી અને ઓનલાઈન મંચનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વેપારી વિવાદોના ઝડપી નિરાકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. મોરબીમાં અત્યાર સુધીમાં 670 જેટલા સિરામિક ઉદ્યોગો પુનઃ કાર્યરત થયા છે. ગુજરાત એનર્જી લિમિટેડ જીઈએલની સફળ વ્યૂહાત્મક રચના થકી ગત 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83થી વધીને 670 થઈ છે. તેનાથી ઉત્પાદકોમાં વિશ્વાસ વધ્યો છે અને ઉત્પાદનના પુનરુત્થાનને વેગ મળ્યો હોવાનું ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે 1 માર્ચથી 2026થી અત્યાર સુધીમાં કંપની આશરે 40,000 રહેણાંક હેતુ માટે પાઇપ્ડ નેચરલ ગેસ ડીપીએનજી જોડાણ આપ્યા અને ઉપરાંત આશરે 13,000 પુનઃ જોડાણ પણ અપાયા છે. ઉર્જામંત્રી વધુમાં કહ્યું કે તાજેતરની ભૂ રાજકીય કટોકટી દરમિયાન કંપનીએ અવિરત પુરવઠો જાળવવા મધ્ય પૂર્વ સિવાયના બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી કરી કટોકટીના કારણે કાચો માલ અને પરિવહન ખર્ચમાં થયેલા વધારા, ઔદ્યોગિક પ્રોપેનના ઉપયોગ પર નિયંત્રણોના કારણે મોરબીમાં ઘણા સિરામિક એકમોએ માર્ચના બીજા પખવાડિયાથી તેમની કામગીરી સ્વેચ્છાએ જ સ્થગિત કરી દીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી દિવસોમાં રાજ્યના યુવા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં એક રમતગમત અકાદમીના પ્રારંભ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના સચિવ જય શાહનો આભાર માન્યો. આ પ્રસંગે ઉપસ્થિત ભૂતપૂર્વ ક્રિકેટર ભારતરત્ન સચિન તેંડુલકરે જીવન અને રમતના મૂલ્યો પર ભાર આપવા જણાવ્યું. તેમણે કહ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ એટલે કે ટૂંકો રસ્તો નથી, ધીરજ અને ખંત સાથે જ સફળતાનો માર્ગ સરળ બને છે. રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાના ભાગરૂપે હાલ સ્વગણતરી અભિયાન ચાલી રહ્યું છે. લોકો સત્તાવાર વેબ પોર્ટલ પર જાતે જ તેમની વિગતો ભરી રહ્યા છે. આ પોર્ટલ પર વિગતો જાતે ભરીને રાજ્યના મુખ્ય સચિવ MK દાસ પણ સ્વગણતરી અભિયાનમાં સહભાગી થયા. તેમણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી.
3: વસ્તી ગણતરી 2027 માટે સેલ્ફ ઇન્ફોર્મેશન એક નવી પદ્ધતિ ભારત સરકારે વિકસાવી છે. આ કરવાથી વસ્તી ગણતરીનો પ્રોસેસ ખૂબ ઝડપી થશે. અત્યાર સુધીમાં લગભગ 60,000 લોકોએ ગુજરાતમાંનો લાભ લીધું છે. તમામ સરકારી કર્મચારીઓને પણ એમાં જોડવા વિનંતી છે. આમાં ગુપ્તતા પણ જળવાશે, ટ્રાન્સપરન્સી પણ રહેશે, કામ ઝડપી થશે.
1: ગાંધીનગરના સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય કેફી પદાર્થ સંગઠન અને ડાર્ક વેબ સાથે જોડાયેલા 226 કરોડ રૂપિયાથી વધુના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કરાયો. સાથે જ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આતંકવાદી સંગઠનોને નાણાકીય મદદ કરવા મામલે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી હોવાનું ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ

0: ના એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
1: સાયબર ક્રાઇમના 935 ગુનાઓ મળી આવેલ છે. આમ આશરે 226 કરોડ રૂપિયાના ક્રિપ્ટો વ્યવહારોનું નેટવર્ક ધરાવતું વિશ્વના અલગ અલગ આતંકવાદી સંગઠનો, ડ્રગ્સ નેટવર્ક, ક્રિમિનલ સિન્ડિકેટ, સ્મગલિંગ, ખાસ કરીને ગોલ્ડ સ્મગલિંગ અને હ્યુમન ટ્રાફિકિંગના પૈસા આ વોલેટમાં આવેલા હોવાનું પ્રસ્થાપિત થતા 9 આરોપીઓની ધરપકડ કરવામાં.
0: રાજ્યમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાય તેવી સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું. રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યુનાઇટેડ કિંગડમના બ્રિટિશ હાઈકમિશન અને નવી દિલ્હીના ઉચ્ચસ્તરના પ્રતિનિધિમંડળની એક બેઠક યોજાઈ. તેમાં કેફી પદાર્થ નિયંત્રણ, સાયબર ગુના નિવારણ અને ટેકનિકલ સહકાર તેમજ સોશિયલ નેટવર્કિંગના પાયારૂપ માળખા અંગે ચર્ચા કરવામાં આવી. બોટાદ પોલીસે ઇંધણના બિનજરૂરી ઉપયોગને રોકવા વિશે વિશેષ પહેલ કરી. જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલા વિશેષ હેલ્પલાઇન નંબર 0 28 49 27 15 04 પર લોકો સમસ્યાની રજૂઆત કરી શકશે. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ નાગરિકોને ફરિયાદ, અરજીઓ કે રજૂઆત માટે પોલીસ કચેરી સુધી ન આવવા અનુરોધ કર્યો છે. રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવે હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે ભરૂચમાં જંબુસર, આમોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, જ્યારે નવસારીની ગણદેવી અને બોટાદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની વરણી કરાઈ, તો મહેસાણાની ઊંઝા નગરપાલિકાના નવા પ્રમુખ રીમા પટેલની વરણી કરાઈ છે. બનાસકાંઠામાં પાલનપુર, ડીસા અને ધાનેરા તથા મોરબી જિલ્લાની માળિયા, ટંકારા, વાંકાને નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરાઈ છે. છોટાઉદેપુરની નવનિર્મિત બોડેલી નગરપાલિકાના સૌ પ્રથમ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન પટેલની બિનહરીફ વરણી કરાઈ છે. ગાંધીનગરની દહેગામ નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે મળતી સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારનો નિર્ણય. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં બધી ચૂંટણીઓ એક સાથે થાય તેવો સૌનો મત. મોરબીમાં 1.5 મહિનામાં 670 જેટલા સિરામિક ઉદ્યોગ ફરી કાર્યરત. આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય કરવા સંબંધિત 226 કરોડ રૂપિયાથી વધુનું ક્રિપ્ટો નેટવર્ક પકડાયું. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સાંભળીએ મન્ના ડેના સ્વરમાં આ ગીત.

0: આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: રાત્રિના 7 વાગીને 50 મિનિટ. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પાટનગર ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સંમેલનમાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી 5 વર્ષમાં છત્તીસગઢનો બસ્તર વિસ્તાર દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી જેપીસીની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો સૌનો મત. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સીબીઆઈની સઘન તપાસ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું નિધન. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી. અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો. સમાચાર વિગતવાર. નોર્વેની રાજધાની ઓસ્લોમાં આજે ત્રીજી ભારત નોર્ડિક સમિટ શરૂ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને ડેનમાર્કના તેમના સમકક્ષ સાથે આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકનો ઉદ્દેશ્ય 2022માં ડેનમાર્કના કોપનહેગન ખાતે યોજાયેલી અગાઉની સમિટ પછી ભારત અને નોર્ડિક દેશ વચ્ચે ક્ષેત્રીય સહયોગને મજબૂત બનાવવાનો છે. આ દરમિયાન ટેકનોલોજી અને નવીનતા, ટકાઉપણું, નવીનીકરણીય ઉર્જા અને ડિજિટાઇઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ તકે વૈશ્વિક તણાવ પર બંને દેશની ભાગીદારી વિશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાત કરી હતી.
1: हम सबने मिलकर ग्लोबल इश्यूज पर भी विचार साझा किए. वैश्विक तनाव और संघर्ष के इस दौर में भारत और नॉर्डिक देश साथ मिलकर एक रूल्स बेस्ड ग्लोबल ऑर्डर को बल देते रहेंगे. और यूक्रेन हो या वेस्ट एशिया, हम संघर्ष की शीघ्र समाप्ति और शांति के प्रयासों का समर्थन करते रहेंगे. हम इस बात पर सहमत है कि मल्टीलेटरल इंस्टीट्यूशंस का रिफॉर्म आवश्यक भी है और अर्जेंट भी है. टेररिज्म पर भी हमारा क्लियर और यूनाइटेड स्टैंड है. नो कॉम्प्रोमाइज, नो डबल स्ટાન્ડર્ડ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને નોર્ડિક દેશોએ તેમના સંબંધોને ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે.
1: हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक બહેતર ભવિષ્ય સુનિશ્ચિત કરેંગે.
0: ઉપરાંત શ્રી મોદીએ કહ્યું કે નોર્ડિક દેશ દ્વારા કરવામાં આવતા ઝડપી રોકાણથી ભારતના વિકાસની સાથે હજારો નવી રોજગારીની તક ઉભી થઈ છે. પ્રધાનમંત્રી શ્રી મોદી તેમની 5 દેશના યાત્રાના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ ખાતે પહોંચશે. પ્રધાનમંત્રીની મુલાકાતને આવરી લેતા અમારા સંવાદદાતા તરફથી વધુ માહિતી.
2: इस यात्रा से भारत इटली रणनीतिक संबंधों को कई महत्वपूर्ण क्षेत्रों में नई गति मिलने की उम्मीद है. व्यापार, निवेश और औद्योगिक साझेदारियों से जुड़ी सहयोग योजनाओं की घोषणा होने की संभावना है, क्योंकि दोनों देश आर्थिक संबंधों को मजबूत करने और सहयोग के नए क्षेत्रों की तलाश में है. व्यापारिक संबंध पहले से ही मजबूत है और इस यात्रा के दौरान होने वाली उच्च स्तरीय वार्ताओं

0: के बाद इनके और आगे बढ़ने की उम्मीद है। भारतीय प्रवासी समुदाय प्रधानमंत्री के आगमन को लेकर विशेष रूप से उत्साहित है।
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છત્તીસગઢનો બસ્તર વિભાગ આગામી 5 વર્ષમાં દેશમાં સૌથી વિકસિત આદિવાસી વિભાગ તરીકે ઉગરી આવશે। આજે જગદલપુરમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી શાહે કહ્યું કે સરકારનો હેતુ વર્ષ 2031 સુધીમાં બસ્તરના લોકોની સરેરાશ આવક 6 ગણી વધારવાનો છે। તેમણે કહ્યું કે બસ્તરને નક્સલવાદથી મુક્ત કર્યા પછી કેન્દ્ર અને છત્તીસગઢ સરકારે સંયુક્ત રીતે આગામી 5 વર્ષમાં પ્રદેશના વિકાસ માટે એક વૈજ્ઞાનિક વ્યૂહરચના તૈયાર કરી છે।
2: 19 मई 2026 की ये तिथि है कि जहां से नक्सल प्रभावित क्षेत्र में संपूर्ण विकास की परिकल्पना को लॉन्च किया जा रहा है। बस्तर के 7 जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए।
1: શ્રી શાહે એવી પણ જાહેરાત કરી કે બસ્તરના દરેક આદિવાસી પરિવારને એક ગાય

0: योजना को लॉन्च किया जा रहा है। बस्तर के सात जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहाँ पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए।
1: શ્રી શાહે એવી પણ જાહેરાત કરી કે બસ્તરના દરેક આદિવાસી પરિવારને એક ગાય અથવા ભેંસ આપવામાં આવશે અને 6 મહિનાની અંદર પ્રદેશમાં એક મોટું સહકારી ડેરી નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે। આ માટે છત્તીસગઢ સરકારે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને ગુરૂવારે યોજાનારી ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે પોતાનું નામાંકન પાછું ખેંચવાની જાહેરાત કરી છે। તૃણમૂલ કોંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું કે જહાંગીર ખાનનો ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય હતો, પાર્ટીનો નહીં। ખાન મેદાનમાંથી બહાર થયા બાદ હવે સ્પર્ધા ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડા, કોંગ્રેસના ઉમેદવાર અબ્દુર રઝાક મૌલા અને એસીપીઆઈએમના ઉમેદવાર શંભુનાથ કુર્મી વચ્ચે થશે। સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો। એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCના સભ્ય આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે। પીપી ચૌધરીના વડપણ હેઠળની JPCના સભ્યોએ આજે ગાંધીનગરમાં મુખ્ય સચિવ MK દાસ, રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ સહિતના ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરી। ગાંધીનગરમાં સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં JPCના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, સમિતિ ગુજરાતના હિસ્સેદારોને સાંભળવા આવી છે। આજની બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો મત સૌએ વ્યક્ત કર્યો। એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે ગુજરાતના 7 લાખ કરોડ રૂપિયા બચશે।
2: અગર મેં ઉદાહરણ કે તોર પે આપકો બતાઉં કે 2029 મે અગર યે લાગુ હોતા હૈ કાનૂન તો લાગુ હોતે પાર્લિયામેન્ટ કી પ્રથમ જો મીટિંગ હોગી ઉસકો અપોઇન્ટેડ ડેટ કહેંગે વો કેલેન્ડર હો ગયા સેટ। જૈસે 30 મઈ 2029 કો અગર પહેલી મીટિંગ હોતી ઓર સંવિધાન મે સંશોધન હો જાતા ઉસકે પહેલે તો પહેલી મીટિંગ કે દિન હી યે માના જાયેગા કે અપોઇન્ટેડ ડેટ હૈ ઓર ઉસસે 5 સાલ के बीच में मई 2029 से लगा करके 5 साल के बीच में जो भी विधानसभा के चुनाव होंगे वो शॉर्ट टर्म के लिए होंगे और 2034 में सब साथ आ जाएंगे। लागू ये 2029 में तब होता है जब 2029 के पहले पार्लियामेंट इसको कानून बना दे।
1: આ સમિતિ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાન અને ટોચના અધિકારી સાથે બેઠક કરી તેમના અભિપ્રાય મેળવશે। ઉલ્લેખનીય છે કે JPCમાં અધ્યક્ષ સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદ એમ કુલ 39 સભ્ય છે। નીટ UG પ્રશ્નપત્ર ગેરરીતિ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા CBIની ટીમ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સઘન તપાસ ચલાવી રહી છે। આ દરમિયાન દસ્તાવેજ, કોમ્પ્યુટર રેકર્ડ, શૈક્ષણિક સામગ્રી, મોક પ્રશ્નપત્ર, વિદ્યાર્થી સંપર્ક રેકર્ડ સહિતનાની તપાસ કરવામાં આવી રહી છે। તો ટીમ દ્વારા RCC ડિરેક્ટર શિવરાજ મોટેગાંવકરના સગીર પુત્રની પણ પૂછપરછ કરી છે, જે ધોરણ 12 વિદ્યાર્થી છે અને આ વર્ષની નીટની પરીક્ષામાં હાજર હતો। કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં આગામી નીટ UG પુનઃ પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી। મંત્રીએ ભાર મૂક્યો કે ફરીથી પરીક્ષા કડક સુરક્ષા પ્રોટોકોલ હેઠળ સુરક્ષિત, સરળ અને સંપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી જોઈએ। ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું 91 વર્ષની વયે આજે દહેરાદૂન ખાતે નિધન થયું। ભૂતપૂર્વ આર્મી મેજર જનરલ ખંડુરી 2 વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી પણ રહ્યા હતા। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તેમના નિધનને જાહેર જીવન માટે એક અપૂર્ણ ખોટ ગણાવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્વર્ગસ્થ ભુવનચંદ્ર ખંડુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો। એક સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ શ્રી ખંડુરીને પ્રામાણિક, સરળ, પારદર્શક અને વિકાસલક્ષી રાજકારણી ગણાવ્યા। પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે મેજર જનરલ ખંડુરી ઉત્તરાખંડના વિકાસ માટે હંમેશા સમર્પિત રહ્યા। લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શ્રી ખંડુરીને જનકલ્યાણ અને દેવભૂમિની પ્રગતિ માટે હંમેશા પ્રતિબદ્ધ ગણાવ્યા। IPL ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે। છેલ્લા અહેવાલ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સે 5 ઓવરમાં 0 વિકેટે 68 રન બનાવ્યા છે। ઉલ્લેખનીય છે કે હાલમાં રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે અને લખનૌ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે 3 દિવસની સત્તાવાર મુલાકાતે દક્ષિણ કોરિયાના સિયોલ પહોંચ્યા છે। દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રી તેમના સમકક્ષ હાઈ ગ્યુ બેક સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરશે। તેઓ બંને દેશ વચ્ચે સંરક્ષણ સહયોગની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવી પહેલની શોધ કરશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પાટનગર ઓસ્લોમાં 3જી ભારત નોર્ડિક સંમેલનમાં ઉપસ્થિત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી 5 વર્ષમાં છત્તીસગઢનો

બસ્તર વિસ્તાર દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી જેપીસીની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો સૌનો મત. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સીબીઆઈની સઘન તપાસ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું નિધન. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી. અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આજે જરૂખા કાર્યક્રમની સાથે સાથે આપ સાંભળશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક 8:15. રાત્રિના 9 વાગે આપ સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ આપ કે લીએ.

આ હતી અમારા આજના દિવસમાં હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વાત કરીએ તો આવતીકાલે સવારે બરાબર 6:05 આપ માણશો ભક્તિ રસનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનાત્મક વાર્તાલાપ અમૃતધારા અંતર્ગત લતા હિરાણી પાસેથી મંજિલ આ વિષય પર વાર્તાલાપ સાંભળશું.

સવારે બરાબર 6:35 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી આપ સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન. 6:45 આપ માણશો કાર્યક્રમ સંગીત સરિતા.

સવારે બરાબર 7 વાગે આપ માણશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, 7:30 કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. બરાબર 8:15 આપ સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી, કાર્યક્રમ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. 8:30 આપ માણશો કાર્યક્રમ જરોખા, અને ત્યારબાદ 8:35 ચિત્રલોક. બરાબર 9:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ આજ કે ફનકાર.

બરાબર 10:02 આપ માણશો ગુજરાતી ગીતો, 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. બરાબર 11:02 આપ માણશો થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે, અને બરાબર 11:30 જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

મિનિટે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી સાથે.

બપોરે બરાબર 1 વાગે સુરીલા સફર કાર્યક્રમ આપ માણશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. બરાબર 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ આપ સાંભળશો અને 2:35 ગુજરાતી ગીતો માણશો.

બપોરે બરાબર 3 વાગે કાર્યક્રમ સખી સહેલી અને સાંજે 4 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી સાંભળશો પિટારા અંતર્ગત સેલ્યુલોઇડ કે સિતારે કાર્યક્રમ.

આવતીકાલની ત્રીજી અને સાંજની પ્રસારણ સભાની શરૂઆત થશે સાંજના 5 વાગે સરગમ કાર્યક્રમ સાથે. 5:30 આપ સાંભળશો સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ગીતો.

સાંજે બરાબર 6 વાગે જૂના હિન્દી ગીતોના કાર્યક્રમના સફર પર જઈશું, સુરીલા સફર કાર્યક્રમમાં. સાંજે 7 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ જય માલા.

7:45 આપ સાંભળશો ગુજરાતી ગીત. રાત્રિના 8 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી આપ સાંભળશો કાર્યક્રમ હવા મહેલ. બરાબર 8:15 કાર્યક્રમ જરોખા અને સાથે સાથે નવા હિન્દી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ માણશો. રાત્રિના 9 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ આપકે લીએ. રાત્રિના બરાબર 9:30 આપ માણશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. રાત્રિના 10 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી આપ સાંભળશો કાર્યક્રમ છાયા ગીત અને રાત્રિના 10:30 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ ઢલતી જાય રાત.

શ્રોતા મિત્રો, આ હતી ઝરૂખા અંતર્ગત અમારા આજે, હવે પછી અને આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અને હવે સમય થયો છે કાર્યક્રમ ચિત્રલોકોનો. ચિત્રલોક કાર્યક્રમની શરૂઆત કરીએ આજે સન ઓફ સરદાર 2 ફિલ્મના ગીત સાથે. વિશાલ મિશ્રાનો સ્વર છે, સંગીત અને શબ્દો છે જાનીના.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ચિત્રલોક કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. કાર્યક્રમમાં આગળ વધીએ અને આપને સંભળાવીએ હીર એક્સપ્રેસ ફિલ્મનું ગીત સિમર કૌર અને નાવી સરાનના યુગલ સ્વરમાં, એવી સરાનું સંગીત અને હરમનજીતના શબ્દો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બોબી ઋષિ કી લવ સ્ટોરી આ ફિલ્મનું ગીત હવે સાંભળીએ. સ્નેહા ખનવલકરના સંગીત સાથે અને અમિતાભ વર્માના શબ્દો સાથે. સ્વર છે આઈપી સિંઘનો.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ચિત્રલોક કાર્યક્રમમાં શ્રોતા મિત્રો, હવે સાંભળીએ રેડ 2 ફિલ્મનું ગીત જુબિન નોટિયાલના સ્વરમાં, રોચક કોહલીનું સંગીત, મનોજ મુંતશીરના શબ્દો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં અગાથિયા ફિલ્મનું ગીત સાંભળીએ સત્યપ્રકાશના સ્વરમાં, યુવાન શંકર રાજાનું સંગીત અને સંજીવ સારઠિયાના શબ્દો.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળતા રહો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સમય થવા આવ્યો છે રાત્રિના 8:45. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય છે ફિલ્મ સંગીતના કાર્યક્રમનો.

પ્રેમ થાય ને ત્યારે વ્યક્તિ પોતાને ભૂલીને ફક્ત જેની સાથે પ્રેમ થયો હોય ને તેની યાદોમાં જ ખોવાયેલી હોય. અને આ રાતો પણ એવી જ હોય છે કે જે યાદોને હવા આપે છે. રામપુર કા લક્ષ્મણ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, લતા મંગેશકર અને

કિશોર કુમારના યુગલ સ્વરમાં, આડી બર્મનના સંગીત અને મજરૂહ સુલતાનપુરીના શબ્દો સાથે. શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો અને આ પ્રેમથી ભરેલી સફરને આગળ વધારતા કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં વધુ એક સરસ મજાનું ગીત સાંભળીએ, કલ્યાણજી આનંદજીનું સંગીત અને રાજેન્દ્ર કિશનના શબ્દો સાથે. ફિલ્મનું નામ છે બ્લેકમેલ.

રાત હોય પણ આંખોમાંથી ઊંઘ ગાયબ હોય તો પછી શું? પછી તો માત્ર યાદો હોય છે અને હોય છે એક મીઠી બેચેની. આ લાગણી પણ કેટલી ખાસ હોય છે ને જ્યારે આપણી બેચેની પણ કોઈ પોતાના સાથે જોડાયેલી હોય. એ કહેવાય છે ને કે યે ઇશ્ક નહીં આસા બસ ઇતના સમજ લીજે, એક આગ કા દરિયા હૈ ઓર ડૂબ કે જાના હૈ. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આગળનું ગીત સાંભળીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં, આર ડી બર્મનના સંગીત, આનંદ બક્ષીના શબ્દો સાથે ફિલ્મ આપકી કસમનું.

દરેકના જીવનમાં એક ક્ષણ એવી આવે કે જ્યારે આપણને લાગે કે આપણા અંધકારમય જીવનમાં પ્રકાશ આવી ગયો છે, કોઈ એવું જે આપણી સાથે હોય તો દરેક પળ ઉત્સવ જેવી લાગે. ઉત્સવોની રાહ હું જોતો નથી, ઉત્સવોની રાહ હું જોતો નથી, તું મળે છે એ જ મારા માટે તહેવાર છે. આંધી ફિલ્મનું ગીત સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં, ગુલઝારના શબ્દો અને આર ડી બર્મનના સંગીત સાથે.

જીવન જો એ કોરા પાના જેવું હોય તો મને લાગે છે કે પ્રેમનો રંગ એ એક જીવનના કોરા પાનાનું મેઘધનુષ બની જાય છે. કેવી શાહી ને કેવી કલમ વપરાતી હશે, કેવી શાહી ને કેવી કલમ વપરાતી હશે જ્યારે કોઈના નસીબમાં પ્રેમ લખાતો હશે. આરાધના ફિલ્મનું ગીત સાંભળીએ, કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં, આનંદ બક્ષીના શબ્દો અને એસ ડી બર્મનના સંગીત સાથે.

જો કે પ્રેમની મજા એ જ છે કે શબ્દોની આપ લે ન થઈ હોય છતાં પણ સામેવાળી વ્યક્તિ આપણા મનની બધી જ વાત સમજી જાય, કારણ કે પ્રેમને શબ્દોની નહીં, સ્પર્શની નહીં, પણ માત્ર સમજણની જરૂર હોય છે. યારાના ફિલ્મનું ગીત સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં, અંજાનના શબ્દો અને રાજેશ રોશનના સંગીત સાથે. આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ માણો.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સાંભળતા રહો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. છાયા ગીત કાર્યક્રમ કે લિયે કીજિયે બસ થોડા સા ઇંતઝાર.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.